વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર, શ્રાવણ માસ, દિનાંક 21, શક સંવત 1948, એટલે કે તારીખ 12 ઓગસ્ટ સન 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું કેતન પટેલ હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org today.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 5 વર્ષમાં 92,000 કરોડ રૂપિયાથી વધુની રકમની ફાળવણી. રમતવીરોને પ્રોત્સાહિત કરતી શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો આજથી ગાંધીનગરથી રાજ્યવ્યાપી આરંભ થશે. નાયબ મુખ્યમંત્રી અમદાવાદને આજે વધુ એક આઇકોનિક બસ પોર્ટની ભેટ ધરશે. તિરંગા યાત્રાનું પણ નેતૃત્વ કરશે. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. 8ની ધરપકડ. અને જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની ટીમ ચેમ્પિયન બની, કચ્છની ટીમ રનર અપ રહી. વર્ષ 2005માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકીને શહેરી વિકાસનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. યોજનાના અમલના 2 દાયકા બાદ આ યોજના વિકાસની અનેરી ઉંચાઈઓ સર કરી રહી છે. આ યોજના શરૂ થઈ ત્યારે ગુજરાતનું શહેરી વિકાસ બજેટ 660 કરોડ રૂપિયા હતું. વર્ષ 2025-26 માટે વિભાગ માટે 30,325 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે, જે ગત વર્ષની સરખામણીએ 40% કરતા પણ વધારે હોવાનું સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે છેલ્લા 5 વર્ષમાં શહેરી જનતાની સુખાકારી માટે કુલ 92,000 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે.
1: 660 કરોડથી 2005માં શરૂ થયેલી યાત્રા, 40% ઐતિહાસિક વધારો એ 24-25 ને 25-26 માં છે. અલગ અલગ પ્રકારે 16,000, 11,000, 21,000 ને હવે 30,000 કરોડ રૂપિયા માનની મુખ્યમંત્રીશ્રી આપ્યા છે. એની લગભગ 5 વર્ષની રકમ શહેરી જનતા માટે થઈને 92,000 કરોડ રૂપિયા થવા જાય છે.
0: શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના હસ્તે આજથી ગાંધીનગરથી રાજ્યવ્યાપી આરંભ કરાવશે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે 799 પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ વિતરણ તેમજ 388 કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ લાયબ્રેરીનું ઇ ભૂમિપૂજન, ઇ લોકાર્પણ કરાશે.
2: વર્ષ 2015થી અત્યાર સુધીમાં શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓએ રાષ્ટ્રીયકક્ષાએ 831 અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 773 મળીને કુલ 1,604 મેડલ મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ યોજના હેઠળ ગુજરાતના રમતવીરોને મળતી સહાય 25 લાખથી વધારી 50 લાખ રૂપિયા કરાઈ છે, જેમાં દિવ્યાંગ ખેલાડીઓને સમાન સહાય અપાશે. વધુને વધુ રમતવીરોને આવરી લેવા ખેલાડીઓની અરજી કરવાની ઉંમર 12-20 વર્ષ હતી તે ઘટાડીને 9 વર્ષથી ઉપર કરવામાં આવી છે. હાલમાં 64 ખેલાડીઓની જગ્યાએ તબક્કાવાર રીતે ખેલાડીઓની પ્રતિભા મુજબ સંખ્યા વધારો કરાશે. નિશ્ચિત સમય મર્યાદા દૂર કરીને ખેલાડીઓને પ્રદર્શનના આધારે સતત સહાય આપવામાં આવશે. રિધિ ઉંધાડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: મુસાફરોને અદ્યતન સુવિધાઓ પ્રદાન કરતું વધુ એક આધુનિક બસ પોર્ટ આજે અમદાવાદને મળશે. નાયબ મુખ્યમંત્રી હરસંઘવી આજે શહેરના ગીતા મંદિર પાસે તૈયાર કરાયેલા આઇકોનિક બસ પોર્ટ નોર્થ બ્લોકનું ઉદઘાટન કરશે. આ બસ પોર્ટમાં અત્યંત આધુનિક સુવિધા ઉભી કરાઈ છે. આ નવા બસ પોર્ટને કારણે મુસાફરી સરળ બનશે. અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે મંત્રી પીસી બરંડાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે આ કાર્યક્રમમાં તિરંગાને સન્માન આપવા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરવા માટે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
3: આ કાર્યક્રમમાં મંત્રી પીસી બરંડાએ સંબોધન કરતા જણાવ્યું કે દરેક નાગરિકે તિરંગાનું સન્માન કરવું જોઈએ અને રાષ્ટ્રીય એકતા તેમજ સમરસતાની ભાવનાને મજબૂત બનાવવી જોઈએ. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: આજે અમદાવાદના રાયપુરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ નાગરિકોને મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાવાની અપીલ કરી છે.
4: અમદાવાદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા અમદાવાદ શહેરનું પ્રસ્થાન થશે. આ કાર્યક્રમમાં તમામ નગરજનોને વિનંતી છે કે આપ આમાં જોડાઓ, આપ પધારો અને આ જે ભવ્ય તિરંગા યાત્રા છે એમાં આપ સહભાગી બનો.
0: રાજકોટ જિલ્લામાં પણ આગામી 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તિરંગા યાત્રા યોજાશે, જેમાં શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, યુવાનો, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. આ તિરંગા યાત્રામાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ અપાશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર

0: ની એસ એમ મહેતા આર્ટસ એન્ડ એચ એમ પટેલ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ, તો સુરેન્દ્રનગરના વઢવાણ ઘટક બે ના આંગણવાડી કેન્દ્ર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ @newsunderscore abid ને ફોલો કરશો. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે રાજસ્થાનમાં આવેલી એચપીસીએલ કંપનીની પાઇપલાઇનમાં ગેરકાયદે પંચર કરી ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ રાજસ્થાનમાંથી ઓઇલ ચોરી કરીને તેને ગુજરાતમાં ઊંચા ભાવે વેચવાનું નેટવર્ક ચલાવતી હતી. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીની કબૂલાત બાદ તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાયો હતો. ગુજરાત એટીએસની ટીમે રાજસ્થાન પહોંચીને ટાપરા પાસેના એક ઢાબા પરથી અન્ય 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમને જાસોલ પોલીસ મથકે લઈ જઈને પૂછપરછ કરતા હકીકત સામે આવી હતી કે બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં ખરાબાની જમીનમાં તેઓએ 3-4 ફૂટ ઊંડો ખાડો ખોદીને એચપીસીએલની પાઇપલાઇનમાં ગેરકાયદે વાલ્વ ફીટ કર્યો હતો. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. આ સાથે પંચમહાલ જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યા 3 થઈ છે, જ્યારે અન્ય 23 કેસ નેગેટીવ આવ્યા છે અને 2 કેસનો રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામાં કુલ 28 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં 2ના મોત થયા છે. ગાંધીનગર ખાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરના અધ્યક્ષસ્થાને બાળકો વિરૂદ્ધના ગુનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. રાજ્યમાં બાળકો વિરૂદ્ધ શારીરિક માનસિક શોષણ અત્યાચાર અને મારપીટ જેવા ગંભીર અને બાળ અધિકારોના ઉલ્લંઘનના બનાવોને પગલે આ બેઠક યોજાઈ હતી, જેમાં પોક્સો અને જેજે એક્ટ હેઠળ જવાબદાર વ્યક્તિઓ સંસ્થાઓ સામે કડક પગલાં લેવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરે જણાવ્યું કે બાળકો પર થતા અત્યાચાર અને શોષણના કિસ્સામાં આયોગ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યમાં 119 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ આજે વહેલી સવારે વરસાદનું ઝાપટું પડ્યું હતું, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન પંચમહાલના શહેરા મહીસાગરના કોઠંબામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 70.60% વરસ્યો છે, જ્યારે સરદાર સરોવર નર્મદા બંધમાં 82.81% અને રાજ્યના અન્ય 206 જળાશયોમાં 64% જેટલો જળસંગ્રહ નોંધાયો છે. છલકાઈ જવાને કારણે 39 ડેમ હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
1: હાઈવે રેડ પર વાર્નિંગ ગુજરાત રિજન મેં ડિસ્ટ્રિક્ટ છોટા ઉદયપુર, દાહોદ, નર્મદા, તાપી ઓર ડાંગ ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ. થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ. તો ગુજરાત રિજન મેં 737 મિલીમીટર રેનફોલ રેકોર્ડ હુઆ હૈ. તો 21% ગુજરાત રિજન નોર્મલ કે હિસાબ સે જ્યાદા રેનફોલ હુઆ હૈ. ઓર સૌરાષ્ટ્ર ઓર કચ્છ મેં 286 મિલીમીટર રેનફોલ રેકોર્ડ હુઆ હૈ.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026માં બનાસકાંઠાની ટીમ ચેમ્પિયન બની છે, જ્યારે કચ્છની ટીમ રનરઅપ બની છે. ગઈકાલે વડનગર ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં બનાસકાંઠાની ટીમે કચ્છની ટીમને 3-0 પરાજય આપ્યો. આ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટેના 30 ખેલાડીઓ અને 5 સ્ટેન્ડબાય ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલના પગલે મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકામાં સૌથી વધુ 131 મિલીમીટર, લુણાવાડ માં 69 અને બાલાસિનોરમાં 64 મિલીમીટર વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે લુણાવાડા અને કોઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોતરોમાં પાણીનો પ્રવાહ વધતા વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સુવા ગામના નાયકફળિયામાંથી 31 લોકો અને પશુઓ, ભરતપુરા ગામમાં 6 લોકોને અને વાવિયાના મુવાડા ગામમાં ફસાયેલા 9 લોકોનું સફળ રીતે રેસ્ક્યુ કરાયું હતું. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં 1 વર્ષથી કમ્પ્યુટરનો નવો અભ્યાસક્રમ લાગુ થતાં બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઇલ, નવા પ્રશ્નપત્ર પરિરૂપ જાહેર કરાયા છે. ધોરણ 9માં કમ્પ્યુટરમાં 1 જ વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે, જ્યારે ધોરણ 11માં 2 વાર્ષિક પરીક્ષા 50 ગુણની એમસીક્યુ પ્રશ્નોની રહેશે. આ ઉપરાંત ધોરણ 11માં યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયનું પણ નવું પરિપત્ર જાહેર કરાયું છે. બોર્ડ દ્વારા આ બંને વિષયોમાં માસવાર ભણાવવાના થતા ચેપ્ટર સિલેબસની યાદી પણ જાહેર કરાઈ છે.

સમાચાર ફરી એકવાર. શહેર રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા 5 વર્ષમાં 92,000 કરોડ રૂપિયાથી વધુની રકમની ફાળવણી. રમતવીરોને પ્રોત્સાહિત કરતી શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો આજથી ગાંધીનગરથી રાજ્યવ્યાપી આરંભ થશે. નાયબ મુખ્યમંત્રી અમદાવાદને આજે વધુ એક આઇકોનિક બસ પોર્ટની ભેટ દર્શે. તિરંગા યાત્રાનું પણ નેતૃત્વ કરશે. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓઇલ ચોરી કૌભાંડનું ઝડપાયું અને 8ની ધરપકડ. અને જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની ટીમ ચેમ્પિયન બની, કચ્છની ટીમ રનર અપ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: રાજ્યસભામાં કેરળનું નામ બદલીને કેરલમ કરવાનો ખરડો રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિમોચન. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરશે. હવામાન વિભાગની ગુજરાત, કોકણ, ગોવા સહિત દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી. કોમનવેલ્થમાં તલવારબાજીમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. કરણસિંહ, શેરજીન શાંતિમોલ અને તનિષ્કા ખત્રીએ જીત્યા સુવર્ણચંદ્રક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં કેરળનું નામ બદલવા માટે કેરલમ નામના ફેરફાર વિધેયક 2026 રજૂ કરશે. લોકસભામાં ગઈકાલે આ બિલ પસાર કરવામાં આવ્યું. રાજ્યસભા આજે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 પર પણ વિચારણાને પસાર કરે તેવી શક્યતા છે. ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા વિધેયક લોકસભામાં વિચારણાને પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે. ગઈકાલે વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા હોબાળાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ફરી એકવાર સ્થગિત રખાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ભારતીય ગણરાજ્યનો વિજય, મારું જીવન મારો સંઘર્ષનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સભાને પણ સંબોધિત કરશે. આ આત્મકથામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જીવનયાત્રાનો વ્યક્તિગત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તેમની યાત્રા અને જાહેર સેવાને આકાર આપનાર મૂલ્યો અને અનુભવોનું વર્ણન કરાયું છે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે સવારે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે હર ઘર તિરંગા સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી હતી. શ્રી માંડવીયાએ દિલ્હી યુનિવર્સિટીના માય ભારત સ્વયંસેવકો સાથે રેલીનું નેતૃત્વ કર્યું હતું. આ રેલી સ્ટેડિયમથી શરૂ થઈ છે અને ઇન્ડિયા ગેટ થઈને આગળ વધી રહી છે.
1: साइकिलिंग ये फिटनेस का संदेश है. साइकिलिंग पोल्यूशन का सॉल्यूशन है. साइकिलिंग ट्रैफिक का समाधान भी है. साइकिलिंग तेल की बचत भी करता है, उड्यामन भी बचाता है. इसलिए चलो हम सब लोग साइकिलिंग करके हमारी तिरंगा की आन बान और शान के लिए देश के युवा सशक्त रहे, देश के युवा सक्षम रहे, देश के युवा फिट रहे, इस हेतु को सिद्ध करने के लिए रेगुलर साइकिलिंग करते रहे.
0: કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે હરિયાળી અમાવસ્યા નિમિત્તે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરશે. દેશભરના વિવિધ ગામડાઓ અને શહેરોના હજારો લોકો વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લેશે. દેશભરમાં 50,000થી વધુ વૃક્ષ વાવવાનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો છે. નાગરિકોને વિનંતી કરતા શ્રી ચૌહાણે કહ્યું કે હરિયાળી અમાવસ્યા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક છે. વૃક્ષારોપણ એ માત્ર પર્યાવરણીય સંરક્ષણનું કાર્ય નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે સલામત, સુરક્ષિત અને સુંદર ભવિષ્યનો પાયો નાખવાનો એક માર્ગ પણ છે. ભારતે કહ્યું છે કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અવિભાજ્ય અને અભિન્ન ભાગ છે અને આ નિર્વિવાદ વાસ્તવિકતાને કોઈપણ બદલી શકતું નથી. ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સરહદી વિસ્તારોને લગતા મામલાઓમાં નવી દિલ્હીએ હંમેશા ભાર મૂક્યો છે કે ચીન સાથે દ્વિપક્ષીય સંબંધોના એકંદર વિકાસ માટે આ વિસ્તારોમાં શાંતિ અને સુલેહ જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2: भारत और चीन के बीच सीमावर्ती क्षेत्रों से जुड़े मामले में हमने हमेशा चीन के साथ चर्चाओं में यह बात पर जोर दिया है कि हम इन मुद्दों को बेहद गंभीर मानते हैं. द्विपक्षीय संबंधों के समग्र विकास के लिए सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखना बहुत आवश्यक है. लाइन ऑफ एक्चुअल कंट्रोल पर गलतफहमी और गलत आकलन से बचने और बाकी बचे हुए मुद्दों को सुलझाने के लिए स्थानीय कमांडर स्तर की बैठकें और अन्य तंत्रों सहित मौजूदा कूटनीतिक माध्यमों का उपयोग जारी रखा जाएगा.
0: અમેરિકાના રાષ્ટ્રપતિના સલાહકાર પીટર નાવારોએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ સારા કાર્યકારી સંબંધો છે અને તેઓ રશિયન તેલ સંબંધિત ટેરિફ મુદ્દાને લગતા મુદ્દાઓનું નિરાકરણ લાવશે. આ ટિપ્પણીઓ ભારત અને અમેરિકા દ્વારા તેમના ગાઢ સંબંધોને આગળ વધારવાના પ્રયાસો વચ્ચે કરવામાં આવી છે. અગાઉ 7 ઓગસ્ટના રોજ અમેરિકાની સંસદ એક દ્વિપક્ષીય બિલ પસાર કર્યું હતું, જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત અને ચીન સહિત 5 દેશોમાંથી આવતા સામાન પર 100% ટેરિફ લાગવાનો અધિકાર આપી શકે છે. ભારત ચીનની સાથે વૈશ્વિક સ્તરે રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદારોમાંનો એક છે. વિશ્વ બેંકે પાકિસ્તાન સરકારના એક વિવાદાસ્પદ નિર્ણય સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી ચેતવણી આપી છે. સરકાર બલુચિસ્તાનના પૂરગ્રસ્ત વિસ્તારો માટે નક્કી કરાયેલું 500 કરોડ રૂપિયાનું ભંડોળ અન્ય પ્રોજેક્ટ્સ તરફ વાળી રહી છે. વિશ્વ બેંકના મતે આ આર્થિક ફેરબદલીથી ગરીબોની મુશ્કેલીઓ વધી જશે. વિશ્વ બેંક અનુસાર 84% પાત્ર લાભાર્થીઓને અતિ ગરીબ અને સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો.

0: ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વ ભાગો, સિક્કિમ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, ગુજરાત, કોંકણ, ગોવા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. શનિવાર સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, છત્તીસગઢ, ગુજરાત અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની ધારણા છે. કોલંબિયામાં શક્તિશાળી ભૂકંપને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ બચાવ ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. સોમવારે વહેલી સવારે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તે બાદ અસરગ્રસ્ત શહેરોમાંથી મળેલા અહેવાલો મુજબ મંગળવાર સુધીમાં મૃત્યુઆંક 200ની આસપાસ પહોંચી ગયો છે. કાલીમાં લગભગ 101 લોકોના મોત થયા છે જ્યારે 95 લોકો માર્યા ગયા છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ઘર ગુમાવનાર લોકોને નાણાકીય સહાયની ખાતરી આપી. આ સાથે જ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભૂકંપમાં થયેલા જાનહાનિ અને વિનાશ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પોતાના સંદેશમાં ડોક્ટર જયશંકરે પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે ભારત શક્ય તેટલી બધી મદદ કરવા માટે તૈયાર છે. નાઇજીરિયાના લાગોસમાં રમાઈ રહેલી કોમનવેલ્થ ફેન્સિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ચંદ્રકોમાં વધારો કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે ભારતીય તલવારબાજુએ દેશ માટે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીત્યા છે. સિનિયર મેન સ્પર્ધામાં કરણસિંહ, શેરજીન શાંતિમોલે ભારત માટે સુવર્ણ ચંદ્રક જીત્યા છે. 7-11થી પાછળ રહ્યા બાદ કરણે મેચ 15-12થી જીતી હતી. શેરજીન શાંતિમોલે બીજા ક્રમાંકિત દક્ષિણ આફ્રિકાના ફેન્સર પીટર ક્રુગરને 15-6થી હરાવીને ટોચનું સ્થાન મેળવ્યું છે. સિનિયર મહિલા સ્પર્ધામાં ભારતીય મહિલા ફેન્સર્સે 3 ચંદ્રક જીત્યા. તનિષ્કા ખત્રીએ સુવર્ણચંદ્રક જીત્યો અને ખુશી દાભેડેએ રજત ચંદ્રક જીત્યો. પ્રાચી લોહાને ઓસ્ટ્રેલિયાના હેરિસન એસ્ટલ સાથે ત્રીજું સ્થાન મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ટેનિસમાં સ્પેનના 20મા ક્રમાંકિત રાફેલ જુડારે ફાન્સના આર્થર ફિલ્સને 7-6-6-3થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. રાફેલ જોડાર આવતીકાલે સેમીફાઇનલમાં અમેરિકાના 28મા ક્રમાંકિત બ્રાન્ડોન નાકાશીમાં સામે રમશે. અમેરિકાના બ્રાન્ડોન નાકાશીમાં ઇટાલીના લુસિયાનો ડાડેરીને 6-2-6-3થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આવતીકાલે સેમીફાઇનલમાં સ્વિયાટેકનો મુકાબલો યુક્રેનની 9મી ક્રમાંકિત એલિના સ્વિટોલિના સામે થશે. ચારધામ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત સાથે યાત્રાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં જઈ રહ્યા છે. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્રિવેદીએ જણાવ્યું હતું કે વરસાદ છતાં બધી વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત છે. યાત્રાળુઓની અવરજવર સરળ અને સલામત રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે અખબારોમાં વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચાર લખે છે કે હોર્મુઝ 2029 સુધી બંધ રહેશે ઇરાન. એનડીએના સાંસદો અને વિપક્ષી સાંસદો આમને સામનેના સમાચાર સંદેશે મુખ્ય મથાળે લીધા છે. દિવ્ય ભાસ્કર લખે છે કે એનએચએઆઈનો એએમએનએસને પત્ર, મુંબઈ દિલ્હીની કનેક્ટિવિટી ખોરવાઈ જશે, 400 કેવીનો ટાવર હટાવો નહીં તો એક્સપ્રેસ વે બંધ કરી દેવો પડશે. નવગુજરાત સમય લખ્યું છે કે એફસીઆરએ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવા વિચારણા. કાશ્મીરી પંડિતો પર ફરી ખતરો, વર્ક ફ્રોમ હોમનો આદેશના સમાચાર ફૂલછાબે પ્રથમ પાને લીધા છે. સ્થાનિક સમાચારોમાં સ્વચ્છતા ન રાખતી પાલિકા મનપાને હવે ગ્રાન્ટ નહીં મળે, સીએમની ચીમકી. આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ. મહીસાગરમાં ચાંદીપુરાના પ્રથમ શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત અને રાજ્યમાં શાકભાજીના 6035 નમૂનાની તપાસ, 170માં પેસ્ટિસાઇડની માત્રા વધારે જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં કેરળનું નામ બદલીને કેરલમ કરવાનો ખરડો રજૂ કરશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિમોચન. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરશે. હવામાન વિભાગની ગુજરાત, કોંકણ, ગોવા સહિત દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી. કોમનવેલ્થમાં તલવારબાજીમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન. કરણસિંહ, શેરજીન શાંતિમોલે અને તનિષ્કા ખત્રીએ જીત્યા સુવર્ણચંદ્રક. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: ये है विविध भारती, प्रोग्राम चित्रलोक लेकर हाजिर होते हैं कुछ ही पलों में।
1: श्रोता मित्रों, विविध भारती नो वडोदरा केंद्र आप सांभळी रह्या छो। KGIT सावली टाइम अत्यारे सवारना 8:30 थई छे। धोरण 12 साइंस पछी एंजीनियरिंग अभ्यास माटेनो श्रेष्ठ विकल्प KG इंस्टिट्यूट ऑफ एंजीनियरिंग एंड टेक्नोलॉजी सावली।
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
4: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
5: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
4: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે।

0: मेट्रो इस फिल्म से गीत अभी आप सुन रहे थे सोहम की आवाज में। सईद कादरी, संदीप श्रीवास्तव और अमिताभ वर्मा ने इसे लिखा। प्रीतम का संगीत।
1: श्रोता मित्रों, 93.9 मेगाहर्ट्ज पर આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
1: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
3: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
4: પૂજા પ્લસ,
5: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
6: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
5: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
4: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા
3: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા બીઈ તથા ડીટુડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: કેજેઆઈટી સાવલી.
4: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
5: હેલો
6: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
5: ફરીથી
6: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
5: 10 લાખ આપી દો, બચી જશો.
7: સર, આટલા ક્યાંથી?
5: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ
6: મોકલો, બાકીના પછી.
7: સર, 2 લાખ?
8: શું થયું પપ્પા?
7: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
6: અરે,
7: કાપી નાખ્યો.
8: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
7: ફ્રોડ?
8: પોલીસ, બેંક.

0: RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
1: તો પૈસા ગુમાવશો.
2: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: कपूर एंड सन्स, इस फिल्म से ये गीत अभी आप सुन रहे थे। वक्त हो चला है एक छोटे से अंतराल का।
1: श्रोता मित्रों, विविध भारती नो वडोदरा केंद्र आप सांभळी रह्या छो। सारा गणदेविका ज्वेलर्स टाइम अत्यारे सवारना 9 વાગ્યા છે। શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું। સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા, બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
3: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે।
4: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।

0: उदित नारायण और अलका याग्निक की आवाजों में गीत दिल चाहता है फिल्म से हमने आपको सुनवाया। जावेद अख्तर ने इसे लिखा, शंकर एहसान लॉय का संगीत।
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ।
2: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
3: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
2: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
4: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
5: હાઈ ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. મિત્રો, આપ છો વિવિધ ભારતી વડોદરા સાથે. પ્રસ્તુત છે કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુત કરતા જલ્પેશ પાઠક.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહી રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર,
3: ડિઝાઇનર.
5: અરે આર કે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર કે બ્લાઇન્ડ્સ. ઓફિસ આપકી, સજાવટ હમારી, યે હૈ આર કે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર કે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, ફાયર સ્ટેશન 4 રસ્તા, ડાંડિયા બજાર, વડોદરા. કોલ 982

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ. હેલો વિવિધ ભારતી.
1: ગુડ મોર્નિંગ
0: અમિતજી,
1: કેસે હો?
0: બસ એકદમ બઢિયા, આપ બતાઈએ.
1: મુજે એસા લગા આપકો પાણી પીને કે લિયે બ્રેક લેના પડતા હોગા દો તીન મિનિટ બીચ મેં.
0: સહી બાત હૈ.
1: તો લગાતાર આપ એસે બાત કરતે રહોગે
0: હા
1: તો અનકમ્ફર્ટેબલ આપકો લગેગા, ક્યોંકિ એક ઘંટે મેં તો કિતના સારા કોલ આતા હૈ.
0: બહોત કોલ આતે હૈ એક ઘંટે મેં. ઓર યે પ્યાર હી હૈ શ્રોતાઓ કા હમારે ઉપર. તો અમિતજી બતાઈએ, આજ કોન સી ફરમાઇશ કા ગાના સુનવાય આપકો?
1: કુમાર સાનુ કી વોઇસ મેં હૈ દો બાતે હો સકતી હૈ.
0: બહોત બઢિયા ગાના હૈ અમિત જી, એ ગાના મુજે ભી બહોત પસંદ હૈ.
1: સર આપકો એસા નહીં લગતા હૈ કે મેં કોલ સેન્ટર મેં હું? ક્યોંકિ આપકો બાર બાર કોલ આતા હૈ, લગાતાર કોલ આતા હોગા એક ઘંટે ડેઢ ઘંટે તક.
0: હમકો તો કોલ કરતે હૈ હમારે શ્રોતા, તો વો પસંદ આતા હૈ હમકો.
1: જી જી, આપ કેસે હો સર?
0: બસ એકદમ બઢિયા હૈ. આપ બતાઈએ, આપ વો કુછ કમ્પ્યુટર કા કોર્સ કુછ કરને વાલે થે, વો કિયા કી નહીં કિયા ફિર?
1: નહીં, અભી તક તો નહીં કિયા હૈ મેને.
0: અચ્છા, તો આપકો તો કેરિયર ઉસમેં બનાના થા, તો ફિર શરૂ કર દીજે બહોત જલ્દી. જીતના જલ્દી શરૂ કરેંગે તો ઉતના જલ્દી ખતમ હોગા, ઓર આપ કુછ કામ ઉસમેં ઇન્ટરેસ્ટ સે કર સકેંગે. તો આજ કે છુટ્ટી લી હૈ કે સેકન્ડ શિફ્ટ હૈ ક્યા હૈ?
1: સેકન્ડ શિફ્ટ ચલ રહા હૈ મેરા એક મહિને સે.
0: અચ્છા, ઇસલિયે આપ ફ્રી હૈ અભી?
1: જી જી, શામ 4 બજે સે લેકર રાત 1 બજે તક.
0: અચ્છા અચ્છા, તો આપકે મધર ડેડી સબ કેસે હૈ?
1: બસ બઢિયા, મેરા ભાઈ ભી બઢિયા હૈ. લેકિન રાત કો સર જબ ઘર આતે તબ એસા લગતા હૈ સુનસાન હૈ પૂરા રોડ, પૂરા બોર્ડર સુનસાન.
0: રાત કો 1 બજે તો એસા હી લગેગા ના? રાત કો તો સુનસાન લગેગા થોડા.
1: જી
0: ઠીક હૈ, લેકિન આપ હમારી જો એપ્લિકેશન હૈ વો એપ્લિકેશન સુન સકે તો સુનના, વો તો ચાલુ હી રહેતી હૈ 24 ઘંટે.
1: લેકિન સર અભી મેં વડોદરા મેં હું તો ઉસકા યુઝ નહીં કરતા હું, ક્યોંકિ એફએમ પે હી સુનતા હું.
0: નહીં, વો તો સહી બાત હૈ, લેકિન અગર આપકો 11 બજે કે બાદ 12 બજે કે બાદ ભી સુનના હૈ તો સુન સકતે હૈ આપ. એપ્લિકેશન ડાઉનલોડ કર લીજીએ, ઉસમેં ચેનલ તો ચલતી રહેતી હૈ.
1: જી જી, રાત 11 બજે કે બાદ અગર મેં વિવિધ ભારતી સુનુંગા તો સિર્ફ મુજે વિવિધ ભારતી મુંબઈ સુનાઈ દેગા, યે વડોદરા તો બંધ હો જાયેગા.
0: વહી વહી વહી સુનાઈ દેગા, સહી બાત હૈ.
1: લાસ્ટ મેં એક બાત બતાતા હું આપકો.
0: જી,
1: આપસે મેં બાત કર રહા હું તો મુજે એસા લગ રહા હૈ કે મેં કિરણ પટેલ સે બાત કર રહા હું, ક્યોંકિ ઉનસે મેરી બાત 2021-22 મેં હુઈ થી.
0: અચ્છા,
1: ઓર ઉનકા વોઇસ આપકે જૈસા હી હૈ. મેરે ફાધર ભી એસા બોલતે હૈ કે જલ્પેશ ભાઈ બાત કર રહે હૈ, બસ મુજે એસા હી લગ રહા હૈ કે કિરણ સર બાત કર રહે
0: હૈ. થેન્ક યુ અમિત જી. ઠીક હૈ, મિલેંગે દુબારા, જ્યાદા બાત કરેંગે. અભી આપકી પસંદ કા ગાના સુનવાતે હૈ.

0: હેલો વિવિધ ભારતી,
1: હેલો વિધ ભારતી, વર્ષા બોલું.
0: બોલો બોલો વર્ષાબેન, કેમ છો?
1: બસ મજામાં.
0: તમારો ફોન આવે છે પણ વરસાદ નથી આવતો.
1: ગઈ વખતે પેલા પાયલબેન જોડે વાત થઈ ને એવું જ કે છે, વર્ષાબેન તમે તો બહુ જ વરસાદ પાડ્યો. મેં હું પાડ્યો, અહીંયા તો અમર વડોદરા તો પડતો નથી. હા,
0: કેટલી રાહ જોઈએ છે વરસાદની, પણ વરસાદ નથી પડતો, વર્ષાબેન નો ફોન આવે છે.
1: બરાબર, સાચી વાત છે.
0: વરસાદ પડે તો ભજીયા ખાવાની પાછી મજા આવે ને, વરસાદ જ નથી પડતો તો શું કરીએ.
1: બરાબર છે, હવે આપણા હાથમાં થોડું છે, એનો ટાઈમ થશે એટલે આવવાનું જ છે હવે.
0: બરાબર બરાબર. તો વર્ષાબેન આ વખતે કયું ગીત સંભળાવીએ તમને?
1: જે પેલું બચ્ચન વાલું, આજ રપટ જાય તો અમે ના થઈયો.
0: બોલો, પાછું ગીત તો તમે એ જ આપ્યું વરસાદ નું.
1: તો માંગો તો પડે જ હવે વરસાદ આપડે.
0: બરાબર છે, સારું સારું. તો સંભળાવીશું તમારી પસંદગીનું ગીત. તમારે કોઈના નામ નથી લેવાના?
1: નામ તો જો મારા બાબા નામ જય છે, ધ્રુવ છે, મિસ્ટર નું નામ નારાયણ છે.
0: ના પણ એ જે તમને એવું કહે કે અમારું નામ લેજો એવાના નામની વાત કરું છું, પછી તમને
1: ભાઈના નામ લઉં છું ને તે ઘડે બોર જ ફરવા જતા રહે છે, એવા ટાઈમે મારી ફરમાઈ આવે છે.
0: ના તો હવે નહીં લેવાના નામ, કે હું તો નામ લઉં છું, તમે સાંભળતા નહીં, ફરવા જતા રહો છો તો.
1: બે વાર એવું થયું, ગયા પેલા, ગયા 2 મહિના પેલા કરેલો, તારે કઈ બધો વાર ફરવા ગયેલા.
0: ના તો હવે કેવાનું, બે વાર નામ લીધા, તમે તો સાંભળતા નથી, હવે તમે જાતે ફોન લગાવજો.
1: મેં ક્યાં આવ્યો છે નંબર એમને હવ.
0: બરાબર,
1: તમે કીધું તો માર્કેટ બેઠને શાક વેચતું જવાનું ને એક વાર લગાઈ લગાઈ કરતું જવાનું.
0: બરાબર છે, સારું સારું. વર્ષાબેન તમારી પસંદગીનું ગીત સંભળાવીએ, આવજો.
2: અરે અરે અરે ના ના ના ના ના ના ના.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KJIT સાવલી ટાઈમ અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા RK બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની. યે હૈ RK બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: હર રોજ સુબહ 7 સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: હેલો વિવિધ ભારતી, કોણ વાત કરો છો?
1: સોસાયટી કંપાસથી જિગ્નેશ ખારવા.
0: બોલો બોલો જિગ્નેશભાઈ, આ વચ્ચે સાનો અવાજ આવતો હતો?
1: લગભગ મારા ખ્યાલથી કદાચ ઇયરફોન નો આવી શકતો હોય કદાચ.
0: બરાબર, હવે બરાબર આવે છે જિગ્નેશભાઈ? બહુ ટાઈમે વાત થઈ જિગ્નેશભાઈ આપડી.
1: હા, વચમાં પાયલબેન જોડે વાત થઈ હતી મારી.
0: બરાબર છે, પણ આપડી સાથે બહુ વાત થઈ સમય પછી. ખંભાતમાં કેવું ચાલે છે?
1: બસ એક બે વાર વરસાદ આવી ગયો છે અને વચ્ચે રોકાઈ ગયો છે પાછો.
0: બરાબર છે. તો જિગ્નેશભાઈ, આ વરસાદ પડે તો પેલું દરિયાનું પાણી પાછું આવે ખરું અંદર?
1: ના ના ના, એટલું બધું નથી આવતું, એ નજીક નથી આવતું. ત્યાં એનો વિસ્તાર છે, દરિયાનો ઘણો વિસ્તાર છે લાંબો.
0: બરાબર છે, તો વાંધો નહીં.
1: ગઈકાલે જ સુપ્રસિદ્ધ ગાયિકા એસ જાનકીજીનું નિધન થયું છે, તો તેમને યાદ કરીને અને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ફિલ્મ સાહેબ નું ગીત સાંભળ્યું છે.
0: કયું ગીત સંભળાવીએ?
1: ગીતના શબ્દો છે, યાર બિના ચેન કહાં રે.
0: વાહ, બહુ સરસ ગીત છે, મને પણ બહુ ગમે છે જિગ્નેશભાઈ.
1: હા જી, તો સંભળાવશો તો ખૂબ જ આનંદ થશે.
0: ચોક્કસ ચોક્કસ સંભળાવીશું ને.
1: બાકી અહીંયા અમે ખંભાતમાં નિયમિત રીતે વડોદરા વિવિધ ભારતીના કાર્યક્રમો સાંભળતા રહીએ છીએ.
0: બહુ સરસ.
1: અને અવારનવાર ફોન ઇન કાર્યક્રમમાં પણ ભાગ લેતા રહીએ છીએ.
0: વાહ, તમારા તો ફોન આવે છે એટલે અમને યાદ છે તમારું નામ.
1: લગભગ 20 વર્ષથી હું વડોદરા વિવિધ ભારતી સાથે જોડાયેલો છું.
0: જિગ્નેશભાઈ, તમે કરો છો શું આમ?
1: હું રત્ન કલાકાર છું સાહેબ.
0: અચ્છા, તો ત્યાં ખંભાતમાં ચાલે છે એમ?
1: હા ચાલે છે ને.
0: બરાબર છે, તો કેટલા લોકો હશે તમારી સાથે?
1: ના એટલે અમારું શું છે, પેલું જે તમે ડાયમંડ નું સમજતા એવું નથી, ડાયમંડ નું નથી અમારે, માણેક ના નંગ ઘસવાનું છે.
0: અચ્છા અચ્છા, પણ તમે કેટલા સાથે મળીને કામ કરો છો?
1: ના હું ને મારા વાઈફ બે જણ કરીએ છીએ.
0: અચ્છા, એટલે તમારે ઘરે જ કરવાનું કે જવાનું હોય છે?
1: ના ના, ઘરે જ ઘરે જ.
0: અચ્છા, તો એનું ઘસવા માટેનું પાછું હશે ને કોઈ યંત્ર?
1: હા છે ને, એના પર સરણ આવે, સરણ થી ઘસવાના, ગાંઠનો શેપ આપવાનો, પછી એનું પોલિશ કરવાનું. પ્રોસેસ ઘણી લાંબી છે થોડી.
0: બરાબર, તો એક રત્ન ઘસતા કેટલો સમય લાગે?
1: એટલે એમાં શું છે, ઘાટમાં તમારે 2-4 મિનિટ થાય, પાલિશ 2-4 મિનિટ થાય. એક સાઈડ કરવાનું હોય, પછી એની બીજી સાઈડ કરવું પડે.
0: બરાબર,
1: બધું એવું છે.
0: બરાબર, તો આ ઘાટ તમારે એક ફિક્સ જ હોય કે તમને કોઈ કહે કે અમારે આવો ઘાટ જોઈએ છે?
1: ના ના, એટલે જેવો નંગનો શેપ હોય, એમાં જે ઓવલ ઓવલ નો શેપ હોય, અથવા માર્કિસ નો શેપ હોય, અથવા પાન નો શેપ હોય, અથવા રાઉન્ડ ગોલ નો શેપ હોય, ચારેક કટ શેપ આપવાના હોય છે.
0: બરાબર, પણ તમને કોઈ કહેતું હશે ને કે અમને આવા પ્રકારનો શેપ જોઈએ છે તો એવો બનાવી આપજો?
1: ના ના, તો આગળથી ડિમાન્ડ જ હોય કે આ શેપ ચાલે, પાન અને માર્કિસ છે, ઓવલ છે.
0: બરાબર બરાબર. તો આખા દિવસમાં કેટલા ઘસી નાખો તમે આવા?
1: લગભગ 100 આજુબાજુ થઈએ, 100-150 ની આજુબાજુ.
0: વાહ વાહ, બહુ સરસ છે. અને સાથે સાથે રેડિયો પણ ચાલે?
1: રેડિયો તો નહીં, તમારો 7:45 એટલે સમાચારથી, ગુજરાતી સમાચારથી ચાલુ થાય તો સાંજના 7 વાગ્યા લગી ચાલુ જ હોય.
0: વાહ બહુ સરસ. અને એવું થાય કે નહીં કે રેડિયોમાં મનપસંદ ગીત આવે પાછું તો થોડી સ્પીડ પણ વધી જાય કામની?
1: ચોક્કસ ચોક્કસ ચોક્કસ, જલ્દી સર.
0: બરાબર, સારું સારું. જિગ્નેશભાઈ, તમારી પસંદગીનું ગીત સંભળાવીશું અને મળતા રહીશું.
1: ઓકે,
0: આવજો
1: આવજો.

0: પૂજા પ્લસ પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ રાવપુરા વડોદરા.
1: પોલીસ
2: મિસ સીમા
1: જી,
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો નહીં તો ઘરે આવી જઈશું. હા
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
1: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
2: અરે
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
5: મારો એક પાડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે PM સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
6: હર ઘર સૂર્યઘર.
7: હેલો વિવિધ ભારતી.

0: નમસ્કાર, વિવિધ ભારતી કોણ વાત કરો છો?
1: આજે પાયલબેન નહીં,
0: આજે પાયલબેન નથી, જલ્પેશ છે.
1: જય શ્રી કૃષ્ણ જલ્પેશભાઈ.
0: જય શ્રી કૃષ્ણ. કોણ વાત કરો છો?
1: ભરતભાઈ સોની, ધાનેરાથી, બનાસકાંઠા, પાલનપુર દિશા જોડે.
0: બરાબર છે. તો ભરતભાઈ,
1: બરોડામાં છું, માજલપુરમાં જોબ કરું છું.
0: અચ્છા, તો રહેવાનું તમારે ત્યાં છે, જોબ અહીંયા કરો છો?
1: બરોડામાં જ રહું છું.
0: બરાબર.
1: હા, માજલપુરમાં જોબ કરું છું.
0: બરાબર બરાબર. તો ભરતભાઈ, કયું ગીત સંભળાવ્યું તમને?
1: મારે સાંભળવું છે, કરણ અર્જુન નું છે ને, યે બંધન તો પ્યાર કા બંધન હે.
0: બરાબર છે, ચોક્કસ સંભળાવી દઈશું. ભરતભાઈ, તમારા વિશે કઈક જણાવો.
1: બસ, શું જણાવું છું, સોના કાની દુકાન ઉપર કામ કરું છું.
0: બરાબર. તો હમણાં તો સોના નો ભાવ બહુ વધઘટ થાય છે.
1: આમાં તો બહુ વધી ગયો છે, 2 લાખ ઉપર છે, 2,25,000 છે.
0: બરાબર.
1: અને સોનામાં ભાઈ 1.5 લાખ.
0: બરાબર.
1: આ ક્યારે ગીત સાંભળવા મળશે મને?
0: આ ગીત તમને સાંભળવા મળશે ઓગસ્ટમાં.
1: ઓગસ્ટમાં? સારું સારું
0: સારું સારું. મળીએ ભરતભાઈ અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: KGIT સાવલી ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: KGIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ KGIT.org ટુડે.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.

0: હેલો વિદ્યાર્થી, કેવું છે નિલેશ?
1: મજામાં છે?
0: નિલેશ, વરસાદમાં નાયા કે ના નાયા તમે?
1: નાયા ને?
0: ના ને, મજા આવી વરસાદમાં નાવાની?
1: હા, મજા આવી ને સર.
0: બરાબર છે. તો
1: મારા મમ્મી ના મંજુબેન છે, મારા પપ્પા ના વિનુભાઈ છે, પછી એક મારી દીદી છે, એનું નામ હિનાબેન છે.
0: બરાબર.
1: પછી એમના વરુ નું નામ અજયભાઈ છે. પછી મારી બાનુ નીરુબેન છે. પછી મારા દાદા નું રાજસિંહભાઈ છે.
0: બરાબર. તો નિલેશ, કયું ગીત સાંભળવું છે આ વખતે?
1: ક્રાંતિનું આપજો.
0: કયું આપીએ? ક્રાંતિનું.
1: ચનાવારો.
0: ઠીક છે. તો નિલેશ, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ, ક્રાંતિ ફિલ્મનું.

0: હેલો વિદ્યાર્થી,
1: ગુડ મોર્નિંગ.
0: ગુડ મોર્નિંગ. કોણ વાત કરો છો?
1: કપિલા તડવી.
0: બોલો બોલો કપિલાબેન, કેમ છો?
1: બસ બસ, મજામાં મજામાં.
0: નૈનીતાલ કેવું રહ્યું?
1: સરસ સરસ, એકદમ સરસ.
0: હવે ક્યાં પ્લાન છે પાછો?
1: હવે હમણાં બેંગ્લોર નો પ્લાન છે.
0: વાહ, દીકરી આવી હતી ગઈ કે છે?
1: ના ના, છે છે છે.
0: બરાબર છે.
1: હા,
0: એટલે તમે વધારે ખુશ દેખાવ છો.
1: જીવનમાં ખુશ જ રહેવાનું.
0: બરાબર છે, સાચી વાત છે. તો કપિલાબેન, કયું ગીત સંભળાવ્યું આ વખતે?
1: મને પેલું સમય કી ધારા મેં, રોટી કપડા ઓર મકાન છે ને.
0: બરાબર,
1: હા, એ સાંભળ્યું છે.
0: ઠીક છે, તો દીકરી ક્યાં રહે છે?
1: એ હમણાં અહીંયા છે, આમ તો એ કેનેડા થી આવી છે.
0: બરાબર, પછી કેવું લાગે કપિલાબેન કેનેડા જતી રહે ત્યારે?
1: પછી આપણે બી જઈએ ને, 6-1 મહિના થાય એટલે યાદ તો આવે. આપણે તો કેવું કે આ મોબાઈલ ને એવું હોય ને, એટલે વાંધો ના આવે.
0: બરાબર છે, હવે તો વિડીયો કોલ છે એનાથી
1: એવું જ
0: લાગે કે અહીંયા છે, નજીક જ છે.
1: અહીંયા છે એવું જ લાગે, નજીક જ છે એવું લાગે એમ.
0: બરાબર છે,
1: એવું છે.
0: સારું સારું, તો કપિલાબેન મળીએ ને, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
1: હા હા હા, ચોક્કસ ચોક્કસ.
0: આવજો,
1: બાય, થેન્ક યુ.

તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264-8495. અમારો STD કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 એફએમ પર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. આજે મિત્રો 12 ઓગસ્ટ એટલે કે ઇન્ટરનેશનલ યુથ ડે. દર વર્ષે 12 ઓગસ્ટના રોજ જે ઉજવવામાં આવે છે એ આ દિવસ યુવાનોમાં રહેલી ઉર્જા, નેતૃત્વ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, ફિલ્મ સંગીત સાથે આપણે ગીતો સાંભળીશું અને સાથે સાથે ઇન્ટરનેશનલ યુથ ડેની થોડીક વાતો કરીશું, જેથી કરીને યુવાનોમાં જે કોઈ પ્રોત્સાહન તેઓને આ વાતાવરણથી મળે અને તેઓ આગળ એને ઉપયોગમાં લે. આવો સાંભળીએ પ્રથમ ગીત

ફિલ્મ છે દિલ ચાહતા હૈ. સ્વર આપ્યો છે શંકર મહાદેવન, કે અને શાને. શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત

जी हाँ मित्रों, कोई कहे कहता रहे, अथवा तो अंदाज ने या पुराने, परंतु वेरी क्लियर एंड स्ट्रेट फॉरवर्ड आज है आजनू आपणू यूथ. અનેકોએ કહ્યું છે કે દેર ઇઝ અ પાવર વિધિન દેટ નોઝ બિયોન્ડ અવર નોઈંગ્સ. વી આર ગ્રેટર દેન અવર થોટ્સ એન્ડ સમટાઈમ્સ અર્થ અનવેલ્સ દેટ વિઝન હિયર. યસ, આગળ જોતાં આપણે વાત કરીએ કે ગુજરાતી ભાષામાં અને ગુજરાતના સાંસ્કૃતિક વાતાવરણને અનુરૂપ યુવાનો માટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીને લગતા અમુક જરૂરી અને શ્રેષ્ઠ વિચારો એટલે કે આઈડિયાઝ આપણે અહીંયા શેર કરીશું. ઇન્ટરનેશનલ યુથ ડેની વાત કરતા એજ્યુકેશનલ એક્ટિવિટીઝ, જેને કહેવાય શૈક્ષણિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓ, જેમાં આવશે યુથ ડિબેટ, કરિયર ગાઈડન્સ, સ્કિલ્સ વર્કશોપ, યુવાઓનો સંવાદ અને ચર્ચા, સાથે કારકિર્દી માર્ગદર્શન એવા સેમિનારો અને કૌશલ્ય વિકાસ એના વર્કશોપ્સ. તો આ એક્ટિવિટીઝ એને રિલેટેડ હોય છે અને યુવાઓ આજના દિવસ પૂરતું જે કંઈ છે એ તો આપણી ઉજવણી છે અને એને મહત્ત્વ આપવાનું એક માધ્યમ છે, પણ આ એક્ટિવિટીઝ એ લોકો કરતા જ હોય છે. આવો આગળનું ગીત સાંભળીએ.

KJIT સાવલી ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

જી હા મિત્રો, ઓલ ઇઝ વેલ. યુથ માટે તો એ ગમે ત્યારે એ જ હોય છે કે ઓલ ઇઝ વેલ. આગળ જોતાં આપણે ઇન્ટરનેશનલ યુથ ડેની વાત કરતા, તેમાં આપણે જે આઈડિયા શેર કરીએ છીએ એમાં પહેલું હતું કે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ જે આપણે વાત કરી, બીજું છે કે સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ સર્વિસીસ એટલે સામાજિક અને પર્યાવરણીય સેવા, એમાં

જાય છે કે ટ્રી પ્લાન્ટેશન, આપણે જોઈએ છે કેટલા વૃક્ષારોપણ આ પર્યાવરણને જાગૃત કરવા થઈ રહ્યા છે અને એમાં યુવાનોનો ખાસ કરીને કેટલો મોટો ફાળો હોય છે. ક્લીનલીનેસ ડ્રાઈવ એટલે કે સ્વચ્છતા અભિયાન એ પણ આપણે જોઈ શકીએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન શિબિર. આગળ આવે છે કે કલ્ચરલ એન્ડ ક્રિએટિવ ઇવેન્ટ્સ, કે જે સાંસ્કૃતિક અને કલાત્મક પ્રવૃત્તિઓ હોય, જેમાં કે ગુજરાતી ટેલેન્ટ શો, લાઈક આજે સ્ટેટ આપણું ગુજરાત છે તો ટેલેન્ટ શો કેસમાં ગુજરાતી લેંગ્વેજ રિલેટેડ હોય છે. ડિજિટલ કેમ્પેઇન, અત્યારે કમ્પ્યુટરનો જમાનો છે, ડિજિટલનો જમાનો છે. આર્ટ એક્ઝિબિશન, ચિત્રકામ અને પોસ્ટર મેકિંગ. આર્ટમાં તો ઘણી બધી વેરિએશન હોય છે કે જેનાથી આપણે ચિત્રકામ સાથે, ક્રાફ્ટ સાથે આર્ટમાં આપણે કલ્ચરને પણ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એને મિક્સ કરીને એને વેરિએશન ઓફ સ્ટેજ પ્રોગ્રામ્સ ને ઘણું બધું કે જેમાં યુવાનોની જાગૃતિ થાય અને એકબીજા સાથે આપમેલ થાય છે. આગળ વાત કરીશું, હવે સાંભળીએ ગીત.

જી હા મિત્રો, યુવાનોમાં જુનૂન હોય તો જ આગળ વાત થાય. ઇન્ટરનેશનલ યુથ ડે, આપણે એના આઈડિયાઝ જોઈ રહ્યા હતા. આગળ આપણે જોઈએ તો સ્પોર્ટ્સ એન્ડ વેલનેસ, એટલે કે રમતગમત અને સુખકારી, એટલે કે મેન્ટલ અવેરનેસ. એમાં આવે છે કે યુથ રનિંગ, કાં તો સાયક્લોથોન, યુવાનોની મેરેથોન, સાયક્લોથોન, મેન્ટલ હેલ્થ અવેરનેસ, માનસિક સ્વાસ્થ્ય વેબિનાર. શારીરિક સ્વાસ્થ્ય એટલે કે ફિઝિકલ હેલ્થ જોતાં આપણને થાય કે તંદુરસ્તી, વજન નિયંત્રણ, ઉર્જામાં વધારો એ કેવી રીતે થાય? તો રમતગમતથી શરીર મજબૂત, સ્ફૂર્તિલું અને રોગમુક્ત થાય છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ એ આપણી ઓબેસિટી દૂર રાખે છે. અને ઉર્જામાં વધારો ક્યારે થાય? કે જ્યારે યુવાનોની સહન શક્તિ કે સ્ટેમિના અને ઉર્જાનું સ્તર વધે. ઉર્જામાં ક્યારે વધારો થાય? ફિઝિકલ હેલ્થ પ્રોપર હોય. મેન્ટલ વેલનેસ, જેમાં આવે તણાવ મુક્તિ, આત્મવિશ્વાસ, એકાગ્રતા. તણાવ મુક્તિ રમતગમત માનસિક તણાવ, ચિંતા અને ડિપ્રેશન ઘટાડવામાં મદદ કરે છે. રમતની જીત કે હારનો સામનો કરવાથી યુવાનોમાં આત્મવિશ્વાસ વધે છે, એ માણસ માત્રમાં વધે છે. રમતમાં જ એક હાર જીત નથી હોતી, પણ જીવન જીવવાની પણ એ કળા હોય છે. સાથે સાથે એકાગ્રતા, એના તો આપણી પાસે એક ઠોસ, એટલે કે યોગ અને કસરત, એ તો આપણું એક કલ્ચર છે. યોગ અને કસરતથી માનસિક સ્થિરતા અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા સુધરે છે. સાથે આવે છે સોશિયલ સ્કિલ્સ કે ટીમવર્ક, સમૂહમાં રમવાથી સાથે મળીને કામ કરવાની ભાવના, ટીમ સ્પિરિટ ખીલે છે. નેતૃત્વ, રમતગમત યુવાનોમાં લીડરશિપના ગુણો વિકસાવે છે. શિસ્ત, નિયમોનું પાલન કરવાથી જીવનમાં શિસ્ત અને સમય પાલનનું મહત્ત્વ સમજાય છે. ટૂંકમાં સ્પોર્ટ્સ અને વેલનેસ માત્ર શરીરને જ નહીં પણ યુવાનોના સમગ્ર વ્યક્તિત્વને ઘડે છે. આવો એને રિલેટેડ આગળનું ગીત સાંભળીએ, ફિલ્મ ભાગ મિલ્કા ભાગમાંથી.

ગીત આવી રહ્યું છે ફિલ્મ ચક દે ઇન્ડિયામાંથી, હેમા સરદેસાઈના સ્વરમાં, જેને સાથીઓએ પણ આપ્યો છે. શબ્દો છે જયદીપ સાનીના અને સંગીત આપ્યું છે સલીમ સુલેમાને.

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડે બજાર, વડોદરા. સુલતાન ફિલ્મનું ગીત આવી રહ્યું છે. ઇરશાદ કામિલના શબ્દો છે, વિશાલ શેખરનું સંગીત. સ્વર આપ્યું છે સુખવિંદર સિંહે.

સારા ગણદેવી કર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવી કરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવી કર જ્વેલર્સ, દંડે બજાર અને વાગોડે રોડ, વડોદરા. રોકસ્ટાર ફિલ્મનું ગીત સાંભળીએ. મોહિત ચૌહાણ ફિટોરિયનથી જે ગીતાર વગાડ્યું છે એમની સાથે ઇશાદ કમિલના શબ્દો છે અને યા રહેમાનનું સંગીત.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીત, સાથે સાથે આપણે વાત કરીએ છીએ ઇન્ટરનેશનલ યુથ ડેની. વસુદેવ કુટુંબકમ, આ આપણો ભારતનો એક સ્લોગન છે કે એક વિચાર છે, અને તે વર્તનમાં છે. ગ્લોબલ સોલિડરિટી એટલે કે વૈશ્વિક એકતા. એટલે શું? કે વિશ્વના તમામ લોકો એક પરિવાર સમાન છે તેવી ભાવના રાખવી. યુવાનો પોતાના સ્તરે આ વૈશ્વિક એકતા વધારવા માટે અમુક કાર્યો કરી શકે છે, જેમ કે કલ્ચરલ એક્સચેન્જ, સાંસ્કૃતિક આદાન પ્રદાન, ભાષા શીખવી અને શીખવવી, કે ગ્લોબલ અન્ડરસ્ટેન્ડિંગ, ઓનલાઈન મિત્રતા જેમાં આવે છે, ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સ જેમાં વિવિધ દેશોના કલાકારો પોતાના લોકનૃત્ય, સંગીત, નાટકો રજૂ કરે, વૈશ્વિક મંચ પર સાંસ્કૃતિક વિવિધતા અને ધરોહરનું પ્રદર્શન થાય, સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ એક્શન, એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી, ગ્લોબલ સિટીઝનશીપ, વૈશ્વિક નાગરિકત્વની ભાવના, સ્થાનિક સ્તરે વૈશ્વિક વિચાર, ન્યાયી ખરીદી એટલે કે ફેર ટ્રેડ, અને શાંતિનો સંપૂર્ણ વિચાર. આ બધા આપણે આઈડિયાઝ જોયા છે કે જે ઇન્ટરનેશનલી અને નેશનલ લેવલ પર યુથ અને અનુભવમાં લાવી શકે છે. આવો આગળનું ગીત સાંભળીએ.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પર. થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી, વડોદરા.

0: કરી, પરંતુ વિપક્ષ તેમની માંગણી પર દબાણ કરી રહ્યું હતું, જો કે વિપક્ષના સભ્યો દ્વારા સતત હોબાળાને કારણે સ્પીકરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. રાજ્યસભામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ટ્રાયમ્ફ ઓફ ઇન્ડિયન રિપબ્લિક માય લાઇફ માય સ્ટ્રગલ્સનું વિમોચન કર્યું. આ આત્મકથામાં શ્રી કોવિંદની નોંધપાત્ર જીવનયાત્રાનો વ્યક્તિગત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તેમના શરૂઆતના વર્ષોથી લઈને તેમના પ્રતિષ્ઠિત જાહેર જીવન અને ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકેની સેવા સુધીના અનુભવ, સંઘર્ષ અને સિદ્ધિઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે શ્રી કોવિંદની આત્મકથા ફક્ત તેમના જીવન, વ્યક્તિત્વ અને યોગદાન વિશે જ સમજ આપશે નહીં, પરંતુ ભારતીય લોકશાહી અને સમાજ માટે એક વારસો તરીકે પણ કામ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સંઘર્ષમાંથી માર્ગ બનાવનારા યુવાનોની આજે દેશને જરૂર છે.
1: ભવિષ્યમાં કોવિંદજી જૈસે અનેકો યુવા ચાહીએ, જો પરેશાનીઓ સે પરાસ્ત ન હો, જો મુશ્કેલો સે માયુસ ન હો, બલ્કિ अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे. इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा. यही से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा.
0: વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત હર ઘર તિરંગા બાઇક રેલીમાં ભાગ લેનારાઓને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વંદે માતરમની ભાવનાએ ભારતના સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપી હતી અને આજે પણ દેશની ઓળખને મજબૂત બનાવી રહી છે. તેમણે કહ્યું કે વંદે માતરમના શબ્દોએ દેશભક્તિની ભાવના જાગૃત કરી અને વસાહતી શાસન સામેની લડાઈમાં વિવિધ પ્રદેશ, ભાષા અને ધર્મના લોકોને એક કર્યા. વીર સાવરકર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને તિરુપુર કુમારન જેવા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરતા તેમણે કહ્યું કે તેમની હિંમતે વંદે માતરમની ભાવનાને જીવંત રાખી. શ્રી રાધાકૃષ્ણને હર ઘર તિરંગા અભિયાનને એક જન આંદોલન ગણાવ્યું, જે નાગરિકોને સક્રિયપણે ભાગ લેવા, ગર્વથી ત્રિરંગો લહેરાવા અને એકતા અને સેવાની ભાવનાને મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે ઇસરોના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર સિંહે કહ્યું કે સારાભાઈએ ભારત માટેનું જે મહત્વાકાંક્ષી સ્વપ્ન જોયું હતું તે આજે ગૌરવપૂર્ણ રીતે સાકાર થયું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ સોશિયલ મીડિયા સંદેશ મારફતે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે ડોક્ટર સારાભાઈની વૈજ્ઞાનિક કલ્પના શક્તિએ ભારતની અવકાશ યાત્રાનો પાયો નાખવામાં મદદ કરી અને તેમણે બહાર મૂક્યો કે ભારતનો અવકાશ કાર્યક્રમ આજે જે ઊંચાઈએ પહોંચ્યો છે તે ડોક્ટર સારાભાઈના વિઝન, દ્રઢ નિશ્ચયને કારણે જ શક્ય બન્યું છે. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે યુવાનોના સપના ભારતની આવતીકાલનો પાયો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ કહ્યું કે યુવાનોની ઉર્જા ભારતની તાકાત છે. તેમણે લોકોને આ દિવસ નિમિત્તે ભારતના યુવાનોની ક્ષમતા અને વિકસિત ભારતના રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનની ઉજવણી કરવા વિનંતી કરી. વિશ્વ હાથી દિવસ પર પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે હાથી અને માનવ વચ્ચેના સંકલનને વધુ સલામત બનાવવા ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી યાદવે પ્રકાશિત કર્યું કે 14 રાજ્યમાં 33 હાથી અનામત વિસ્તાર, 150 હાથી કોરિડોર, માનવ હાથી સંઘર્ષ ઘટાડવા માટે મજબૂત પગલાં સાથે ભારત હાથી સંરક્ષણને મજબૂત બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે હાથીઓનું ભવિષ્ય સુરક્ષિત હશે ત્યારે જંગલ, જૈવ વિવિધતા અને પર્યાવરણીય વારસો પણ સુરક્ષિત થાય છે. મંત્રીએ નાગરિકોને વિનંતી કરી કે હાથી આવનારી પેઢી માટે ભારતના જંગલ અને લેન્ડસ્કેપમાં મુક્તપણે ફરતો રહે તે આવશ્યક છે. હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શ્રી રેણુકાજી વિધાનસભા મતવિસ્તારમાં ગેટલોક નજીક એક બોલેરો પિકઅપ વાહન ઊંડી ખીણમાં ખાબકતા 4 લોકોના મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. તમામને સારવાર માટે નાહન મેડિકલ કોલેજમાં ખસેડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સિરમૌરના પોલીસ અધિક્ષક નિશ્ચિંતસિંહ નેગીએ જણાવ્યું હતું કે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈના ઘાટકોપરમાં આજે વહેલી સવારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતા 6 લોકોના મોત થયા છે અને 4 લોકો ફસાયા હોવાની આશંકા છે. બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર ચિરાગનગરના ગૌશિયા ચાલમાં સવારે લગભગ 3 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક લગભગ 0.7%

ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 555 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 177 પોઈન્ટથી વધુ ઘટી અને કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે આઈટી, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરમાં વેચાવાલી, જ્યારે પીએસયુ, બેંક અને મેટલના શેરમાં લેવાલી હતી. ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ અમેરિકાના સેન્ટ લુઇસમાં સિંકફિલ્ડ કપના બીજા રાઉન્ડના મુકાબલામાં જાવો ખીર સિંદારોવને હરાવ્યો. આ ટુર્નામેન્ટમાં તેનો પહેલો વિજય છે, જે ગ્રાન્ડ ચેસ

નો પહેલો વિજય છે, જે ગ્રાન્ડ ચેસ ટૂર ઉપાંત્ય ઇવેન્ટ છે. પ્રજ્ઞાનંદાએ શરૂઆતથી અંત સુધી રમત પર પ્રભુત્વ મેળવ્યું. આ જીત સાથે પ્રજ્ઞાનંદા બે રમતમાં 1.5 પોઈન્ટથી ઉપર પહોંચી ગયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના મુદ્દા સહિત કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા અને ગૃહમાં ઉઠાવવામાં આવેલા કોઈપણ પ્રશ્નના જવાબ આપવા સંપૂર્ણપણે તૈયાર છે. વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી મોકૂફ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંઘર્ષમાંથી માર્ગને સરળ બનાવનારા યુવાનોની આજે દેશને જરૂરિયાત. વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રગીતની ભાવનાએ ભારતના સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપી. ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથે કારોબાર. અને ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાએ સિંગફિલ્ડ કપના બીજા રાઉન્ડમાં જાવો ખીર સિંગારોને પરાજય આપ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ, જેમાં વરસાદ પ્રભાવિત વિસ્તારમાં નુકસાન અને સહાય માટે સર્વેની સમીક્ષા કરાઈ. બેઠકમાં વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં રજૂ થનાર વિધેયક અને કામકાજ અંગે ચર્ચા કરાઈ, ઉપરાંત તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમ તેમજ અંગદાન અંગે કરેલી કામગીરી બદલ સુરત સિવિલ હોસ્પિટલને સન્માનિત કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકોના શિક્ષણ માટે શિક્ષકની સાથે માતા પિતાને પણ જાગૃત થવા અપીલ કરી. ગાંધીનગરમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની યોજનાઓ અંતર્ગત 646 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિના વિતરણ સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે આ યોજનાની મદદથી દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. તેમણે કહ્યું, શાળા છોડી દેનારા બાળકોને પણ હવે શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે.
1: હવે શિક્ષણ ઉપર દરેક જણનું ફોકસ છે અને દરેક જણે, દરેક મા બાપ વડીલો જેટલું વધારે ને વધારે ધ્યાન આપશે, સરકાર એમની પડખે હર પળે ઉભા રહેવા તૈયાર છે. પણ શિક્ષકો જે રીતે અત્યારે જાગૃત થયા છે, એ જ પ્રમાણે વાલીઓ પણ જાગૃત થઈ જાય અને એમની સાથે ખભે ખભો મિલાઈને જો કામ થાય તો આપણો એક પણ વિદ્યાર્થી ના ભણે એવું નહીં થાય.
0: આ પ્રસંગે 4,72,260થી વધુ વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ કરાયું. બનાસકાંઠાના ડીસા ખાતે 542 કરોડ રૂપિયાના ખર્ચે ડેઝર્ટ ઝુઓલોજીકલ પાર્ક અને નાઇટ સફારી વિકસાવાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે એશિયાના પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત આ ઉદ્યાનને કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળે મંજૂરી આપી દીધી છે. આ પ્રાણી સંગ્રહાલય વન્યજીવ સંરક્ષણ, રેસ્ક્યુ, પુનઃવસન અને પર્યાવરણીય શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે લગભગ 83 પ્રજાતિઓના 2,700 જેટલા દેશી અને વિદેશી પશુ પક્ષીઓનું ઘર બનશે. આશરે 103 હેક્ટર વિસ્તારમાં બનનાર આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ તેની વિશ્વકક્ષાની નાઇટ સફારી હશે, જ્યાં મુલાકાતીઓ સૂર્યાસ્ત પછી ખાસ ડિઝાઇન કરાયેલા એક્ઝોલરમાં નિશાચર પ્રાણીઓને જોઈ શકશે. આ પ્રોજેક્ટમાં એક અલગ દિવસનું પ્રાણી સંગ્રહાલય અને નાઇટ સફારી માટેના 5 સમર્પિત એક્ઝોલર હશે. આ પ્રાણી સંગ્રહાલયમાં ચિંકારા, કાળિયાર, ભારતીય ગુડખર, એશિયાઈ સિંહ અને દીપડા જેવા પ્રાણીઓને રાખવામાં આવશે. ઉપરાંત આફ્રિકન રણના પ્રાણીઓ પણ મુખ્ય આકર્ષણ રહેશે. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લામાં તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આજે બનાસકાંઠાના ઉગડ તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી અધિકારી, કર્મચારી, પોલીસ જવાનો તેમજ વિવિધ સામાજિક સંગઠનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈ રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. વલસાડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રામાં નશામુક્ત યુવા જાગૃત સમાજના સંદેશ સાથે યુવાનોને નશાથી દૂર રહી દેશના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રેરિત કરાયા. પંચમહાલ જિલ્લાના ગોગંબામાં એચએસ વરિયા હાઈસ્કૂલથી નવા બસ સ્ટેન્ડ સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થી, પોલીસ, વહીવટીતંત્ર, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અમરેલીમાં દેશના 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને લઈ જિલ્લાના તમામ વિભાગની કામગીરીને આખરી ઓપ અપાયો છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની અધ્યક્ષતામાં મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમની પોલીસ પરેડ અને મહિલા રાયફલ ડ્રીલ, સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ, ડોગ શો, માઉન્ટેડ અશ્વ શો અને ટેન્ટ પેંગિંગ જેવા કાર્યક્રમથી લઈ સાંજના સમયમાં ભવ્ય રંગારંગ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર એટ હોમ મહોત્સવનું પ્રથમ સફળ રિહર્સલ એટલે કે પૂર્વાભ્યાસ કરાયો. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા સહિતના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી. કચ્છના મુંદ્રાના એક મહિલાને પોલીસ છેતરપિંડીમાં ગયેલા 35 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. છેતરપિંડીનો ભોગ બનનારા

0: આશાબેને ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી, જેના પગલે ત્વરિત એક્શન માટે કડક આદેશ અપાતા રજૂઆતના ત્રીજા જ દિવસે તેમના રૂપિયા પરત મળી ગયા છે. આ અંગે તેમણે સરકાર અને પોલીસનો આભાર માન્યો હતો.
1: અમે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પાસે અમે ગયા હતા, એમને બતાવ્યું કે અમારું આવું થયું છે ફ્રોડ. તો સાહેબે શું કર્યું કે એસપી પશ્ચિમ જિલ્લાના એસપી વિકાસ સુંડા સાહેબને તરત જ અમારો કેસ સોંપ્યો અને એસપી સાહેબ બીજે દિવસે તરત બોલાવી અમને આ કેસની જાંચ કરી બધી. એમને જોયું કે ના આ બધું ફ્રોડ છે તો એમને તરત જ અમારો કાર્યવાહી ચાલુ કરી નાખી. તેનાથી અમને અમારા બધા પૈસા રકમ પાછા મળી ગયા છે, તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
0: ભાવનગરના શિહોરમાંથી 11 કિલો માદક પદાર્થના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે પોલીસ ચોક્કસ બાતમીના આધારે ગુંદાણા વિસ્તારમાં આવેલ રામનગર ખાતે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન એક શખ્સના મકાનમાંથી 5,99,000 રૂપિયાની કિંમતનો 11 કિલોગ્રામ માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: शनिवार 15 अगस्त 2026 को दिन में 11 बजे केवल विविध भारती पर. विशेष मेगा एपिसोड वंदे मातरम, एक जय घोष.

0: KGIT સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર એપિટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
1: ડિપ્લોમા, BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી. KJIT સાવલી.
3: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
4: પૂજા પ્લસ,
5: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
6: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
5: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્કે બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
3: યે હૈ આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ સુદૃઢ કરવા અને તેનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને સંકલિત કરવા બનેલી ગ્રામીણ જ્ઞાન સેતુ એપનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો. શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. ખેલાડીઓને આગળ વધવા સહકારની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાતરી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેમના રાજ્યમાં રોકાણ માટે ગુજરાતના ઉદ્યોગકારોને આમંત્રણ આપ્યું. પશ્ચિમ રેલવેના ગેરતપુર અમદાવાદ સેક્શન પર 150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 4 માર્ગીય રોડ ઓવરબ્રિજના નિર્માણને ભારતીય રેલવેની મંજૂરી. અને રાજ્યના કેટલાક જિલ્લામાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર.

0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ સુદ્રઢ કરવા અને તેનું નિરીક્ષણ કરવા તેમજ જરૂર હોય ત્યાં સિંચાઈ માટે પાણી આપવા અધિકારીઓને સૂચના આપી. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં થયેલી ચર્ચાની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના જળાશયોમાં પાણીના સંગ્રહ અને સ્થિતિની સમીક્ષા કરી.
1: રાજ્યના 26 ડેમ 100% ભરાણા છે અને 31 ડેમ 70-100% જેટલા નજીક એ બધા ભરાયા છે. એટલે પીવાના અને સિંચાઈની પાણીની સ્થિતિ સુદૃઢ હોવાથી પૂર નિયંત્રણ માટે પણ નિરંતર મોનિટરિંગ માનની મુખ્યમંત્રી કક્ષાએ થાય એની સૂચનાઓ પણ મુખ્યમંત્રી કરી રહ્યા છે અને અધિકારી કક્ષાએ પણ સતત મોનિટરિંગ થાય એમની સૂચનાઓ માનની મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
0: બેઠકમાં અંગદાન ક્ષેત્રે ગુજરાતને મળેલા 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર બદલ આરોગ્ય વિભાગને અભિનંદન અપાયા. શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું, મુખ્યમંત્રી આગામી 17-24 ઓગસ્ટ સુધી ઉચ્ચસ્તરના પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. સાથે જ રાજ્યભરમાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાનો પણ બેઠકમાં નિર્ણય કરાયો હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને સંકલિત કરવા બનેલી ગ્રામીણ જ્ઞાન સેતુ એપનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું, તેમના મતવિસ્તારમાં ગ્રામીણ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દરેક ગામમાં એક નાનકડું ગ્રંથાલય બાળકોને વાંચવા તરફ વાળવા શરૂ કરવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બાળકોને રૂચિ થાય તેવા પુસ્તકો આ ગ્રંથાલયમાં ઉપલબ્ધ કરાવાશે.
2: મારી એમપી ગ્રાન્ટમાંથી 4 વાન આપીને જોડવાનું અમે વિચાર્યું છે, જે દર 15 દિવસે ગામમાં જઈ પહેલા આપેલા પુસ્તકો પાછા લઈ આવશે અને આ એપ ઉપર જે પુસ્તકો નોંધ્યા હશે એ પુસ્તકો બાળકને એના ગામની લાયબ્રેરીમાં ડિલિવરી આપી આવશે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી 10 વર્ષમાં ગુજરાતને દેશ અને વિશ્વના નકશા પર ગૌરવ અપાવવાના સંકલ્પ પર ભાર આપ્યો. તેમણે કહ્યું, રાજ્યના ખેલાડીઓ વિવિધ દેશમાં જઈ ત્રિરંગાનું ગૌરવ વધારે તે માટે સરકાર પ્રયાસરત છે. ગાંધીનગરથી શક્તિદૂત યોજનાના બીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા શ્રી સંઘવીએ યુવા ખેલાડીઓને આગળ વધવા સરકાર તમામ સહકાર આપવાની ખાતરી આપી. તેમણે કહ્યું, વિવિધ યોજનાઓ થકી રાજ્યના ગામે ગામ રમતગમત ક્ષેત્રે નવી ક્રાંતિ જોવા મળી રહી છે.
3: શક્તિદૂત 2.0 તમારા દીકરા દીકરીનું ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે દુનિયાના કોઈ બી ખૂને તમારા દીકરા દીકરીને મોકલવાની જવાબદારી એ આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની છે.
0: શ્રી સંઘવીએ આગામી દિવસોમાં રાજ્યકક્ષાના રમતગમત સંકુલ DLSSમાં ખેલાડીઓને અપાતી તાલીમને વધુ આધુનિક અને ગુણવત્તાયુક્ત બનાવાશે તેવી જાહેરાત પણ કરી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે કહ્યું, મધ્યપ્રદેશ અને ગુજરાત બંને રાજ્યની સમૃદ્ધિનો માર્ગ માતા નર્મદાના માધ્યમથી ખુલ્યો છે. અમદાવાદમાં ઇન્વેસ્ટ મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને સંબોધતા શ્રી યાદવે કહ્યું, નર્મદા નદીના કારણે ગુજરાતમાં પાણીની સમસ્યા, ઉદ્યોગો માટે અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. શ્રી યાદવે મધ્યપ્રદેશ સાથે ગુજરાતનો નવો સંબંધ જોડવા રાજ્યના ઉદ્યોગકારોને મધ્યપ્રદેશમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું.
4: મેં આપને ગુજરાત કે અંદર મધ્યપ્રદેશ કે સાથ આપકા એક નયા રિશ્તા જોડને કે લીએ ભી આયા હું કે આઈએ ગુજરાત મેં ભી વ્યાપાર વ્યવસાય કરીએ લેકિન મધ્યપ્રદેશ ભી બુલા રહા આપકો મધ્યપ્રદેશ કા આમંત્રણ લેકર કે આપકે બીચ મેં આયા હું આપકે લીએ વ્યાપાર વ્યવસાય બઢાને કે લીએ.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, દેશભરમાં બાળકોથી લઈ મોટી વયના તમામ લોકો ત્રિરંગા યાત્રામાં જોડાયા છે.

અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી ત્રિરંગા યાત્રામાં સહભાગી થઈ શ્રી સંઘવીએ કહ્યું અમદાવાદે આ વખતે દેશભક્તિના તમામ વિક્રમ તોડી દીધા છે. સુરેન્દ્રનગરમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં નગરજનો, યુવાનો, બાળકો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો જોડાયા. ધોલેરા ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા ધારાસભ્ય કાળુભાઈ ડાભીની ઉપસ્થિતિમાં એબીસીડી બિલ્ડીંગથી ગ્રામ પંચાયત સુધી ત્રિરંગા યાત્રા યોજાઈ. ડાંગના વઘઈ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની આગેવાનીમાં મામલતદાર કચેરીથી બિરસા મુંડા સર્કલ સુધી ત્રિરંગા યાત્રા યોજાઈ. વન અને

પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના ડીસામાં ભૈરવ ટેકરીથી કૈલાસ ટેકરી સુધી ત્રિરંગા યાત્રા યોજાઈ. સુરતના અરેઠ તાલુકામાં ઉત્તર બુનિયાદી શાળાથી તાલુકા સેવા સદન સુધી યોજાયેલી ત્રિરંગા યાત્રામાં 250 જેટલા લોકો જોડાયા. વલસાડમાં શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી ત્રિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વેપારીઓ જોડાયા. તો મહીસાગરમાં હરઘર તિરંગા અને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની આવતીકાલે ઉજવણી કરાશે.

0: ભારતીય રેલવે દ્વારા પશ્ચિમ રેલવેના ગેરતપુર અમદાવાદ સેક્શન પર ચાર માર્ગીય રોડ ઓવરબ્રિજના નિર્માણ માટે 153 કરોડ રૂપિયા મંજૂર કરાયા. આ કામમાં રોડ ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ, ફૂટ ઓવરબ્રિજ બનાવવા, ગટર વ્યવસ્થામાં સુધારો કરવો તેમજ જૂના રોડ ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું પુનઃનિર્માણ સામેલ છે. રેલવે બ્રિજના ભાગની કુલ લંબાઈ 106 મીટર હશે, તેમાં દરેક 53 મીટરના બે કમ્પોઝિટ ગાર્ડર રહેશે. ત્યારબાદ 150 મીટરનો વાયડક્ટ આવશે, એટલે કે રેલવે એપ્રોચનું 595 મીટર સુધી વિસ્તરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. આવતીકાલથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પણ શ્રાવણમાં હર હર ભોલે જય સોમનાથના નાદથી ગુંજી ઉઠશે. આગામી 11 સપ્ટેમ્બર સુધી મંદિરમાં વિશેષ શિવ આરાધના કરાશે. આ વર્ષે પણ સોમવાર તથા તહેવારના દિવસોએ સવારે 4 વાગે મંદિર ખોલાશે તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.
1: ભક્તોને ભોજન, ભક્તિ અને પૂજાવિધિનો લાભ મળે એ માટે ભગવાનના રોજે રોજના સિંગારની પૂજાવિધિનો લાભ, સવાલક્ષ બિલ્વ પૂજા, વિશેષ સ્વાભિમાન પૂજા, સોમેશ્વર પૂજા, ભાગ પૂજા જેવી પૂજાઓનો લાભ લઈ શકશે.
0: ગાંધીનગરમાં ઇન્ફોર્મેશન એન્ડ લાયબ્રેરી નેટવર્ક ઇન્ફ્લિપનેટ કેન્દ્ર દ્વારા ભારતીય ગ્રંથાલય વિજ્ઞાનના પિતામહ પ્રોફેસર એસ આર રંગનાથનની 134મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસની ઉજવણી કરવામાં આવી. આજના ડિજીટલ યુગમાં પણ તેમના સિદ્ધાંત એટલા જ સચોટ અને ઉપયોગી છે. આ અંગે ઇન્ફ્લિપનેટ કેન્દ્રના નિર્દેશક પ્રોફેસર દેવિકા પી માંડલીએ કહ્યું, પ્રોફેસર એસ આર રંગનાથનની વિચારધારાએ ભારત સહિત વિશ્વભરમાં આધુનિક ગ્રંથાલય વિજ્ઞાનનો પાયો નાખ્યો છે.
2: ઇસી મંઝિલ પર હમ ઇન્ફ્લિપનેટ સે તીન નયે સર્વિસિસ અનવીલ કિયે. એક હૈ વિદ્વાન કા જો અપડેટેડ પ્લેટફોર્મ જો ફુલ ફ્લેજ 1 સપ્ટેમ્બર સે ઉપલબ્ધ હોગા, ઓર હમારા જો હૈ HRD પ્લેટફોર્મ જિનકે જરિયે હમ હોલ્ડ કરતે હૈ દેશભર કી ટ્રેનિંગ ઓર આઉટરીચ પ્રોગ્રામ્સ, ઓર તીસરી હૈ ધ બીટા વર્ઝન ઓફ અવર ERM સિસ્ટમ.
0: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું, આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
3: कल के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है. एक दुक्का स्थानों में येलो वार्निंग के साथ दाहोद, छोटा उदयपुर, नर्मदा, तापी और दांग के लिए दिए गए. तटीय क्षेत्रों में हमारा उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें रेन और थंडरस्टॉर्म का संभावना रहेगा. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है, जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा.
0: બનાસકાંઠામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં 8 તાલુકામાં વરસાદ થયો. સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ દાંતીવાડામાં નોંધાયો, તો ઉપરવાસમાં થયેલ ભારે વરસાદથી મહીસાગરનો સાતકુંડા ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ સુદૃઢ કરવા અને તેનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને સંકલિત કરવા બનેલી ગ્રામીણ જ્ઞાન સેતુ એપનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો. પશ્ચિમ રેલવેના ગેરતપુર અમદાવાદ સેક્શન પર 150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 4 માર્ગીય રોડ ઓવરબ્રિજના નિર્માણને ભારતીય રેલવેની મંજૂરી. અને રાજ્યના કેટલાક જિલ્લામાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સાંભળીએ શૈલેન્દ્રની શબ્દરચનાને SD બર્મને સંગીતબદ્ધ કરેલા ગીત, સ્વર લતા મંગેશકરના અને ફિલ્મનું નામ છે ગાઈડ.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: KJIT સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: MK ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: પૂજા પ્લસ.
4: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
5: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
4: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની મંજૂરી સાથે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 સંસદમાં પસાર. લોકસભાએ વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક 2026ને વધુ ચકાસણી માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને રીલ્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના યુગમાં જીવનમાં શોર્ટકટ ટાળવા વિનંતી કરી. ભારતીય રેલવેએ ઉત્તર પૂર્વીય રેલવેમાં 295 કરોડ રૂપિયાના ખર્ચે કવચના ચોથા તબક્કાને મંજૂરી આપી. અને નાઇજીરિયામાં કોમનવેલ્થ ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે ભારતીય ફેન્સિંગ ટીમે 3 સુવર્ણ સહિત 5 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્યસભાની મંજૂરી સાથે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 સંસદમાંથી પસાર થયું છે. લોકસભાએ આ વિધેયક પહેલાથી જ પસાર કરી દીધું છે. સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહલે આ વિધેયક રજૂ કર્યું, જેનો હેતુ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ અધિનિયમ 1962માં સુધારો કરવાનો છે. આ વિધેયક કોર્પોરેશનને ઔદ્યોગિક માલસામાનમાં તેની પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપે છે. આ કાયદો રાજ્ય સરકારોને સહકારી વિકાસમાં રોકાયેલા કોઈપણ એન્ટિટીને કોર્પોરેશન તરફથી ભંડોળ પૂરું પાડવાની પણ મંજૂરી આપી છે. ચર્ચાનો જવાબ આપતા શ્રી મોહલેએ જણાવ્યું કે આ વિધેયક દ્વારા દેશભરના કરોડો ખેડૂતોના કલ્યાણ અને આર્થિક સશક્તિકરણને મજબૂત બનાવાશે.
1: सहकारिता मंत्रालय के स्थापना के बाद माननीय उपसभापति महोदय, पिछले 5 वर्षों में कई महत्वपूर्ण निर्णय लिए गए. लगभग 3000 करोड़ रुपए की लागत से देश की 80,000 पैक्स को कंप्यूटराइजेशन किया जा रहा है. हमारे छोटे छोटे गांव के पैक्स को सक्षम बनाने के लिए पैक्स के मॉडल बायलॉज बना दिए गए और मुझे खुशी है कि देश के सभी राज्यों ने इस मॉडल बायलॉज को एडॉप्ट किया.
0: બીજેડીના સુલતાલદેવ, બીઆરએસના રવિચંદ્ર વડીરાજુ, એનસીપીના રાજેન્દ્ર જૈન, ડીએમકેના કેઆરએન રાજેશકુમાર, ડીએમડીકેના એલ કે સુધીશ અને એઆઈએડીએમકેના એમ થંબીદુરાઈએ પણ આ ચર્ચામાં ભાગ લીધો હતો. સંસદે કેરળ નામમાં સુધાર

આ વિધેયક 2026 પસાર કર્યું, જેને રાજ્યસભાએ આજે મંજૂરી આપી છે. લોકસભાએ ગઈકાલે આ વિધેયક પસાર કર્યું હતું, જેમાં બંધારણની પ્રથમ અનુસૂચિમાં કેરળ રાજ્યનું નામ બદલીને કેરળમ રાખવાનો પ્રયાસ કરાયો છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે કેરળ વિધાનસભાએ 2024માં એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં કેન્દ્રને રાજ્યનું નામ કેરળથી બદલીને કેરળમ કરવાની વિનંતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં વિનંતી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે મલયાલમમાં રાજ્યનું નામ કેરળમ છે, જ્યારે બંધારણમાં તે કેરળ તરીકે લખાયેલું છે. મંત્રીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્યનું નામ બદલીને કેરળમ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે આંતરજાતીય લગ્ન માટે ડોક્ટર આંબેડકર યોજના હેઠળ 457 લાભાર્થીઓને 10,66,00,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડી છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. વર્ષવાર વિગતો દર્શાવે છે કે 2023-24 દરમિયાન 68 લાભાર્થીઓને નાણાકીય સહાય મળી હતી, 24-25 દરમિયાન 11 લાભાર્થીઓને અને 25-26 દરમિયાન 378 લાભાર્થીઓને નાણાકીય સહાય મળી હતી. નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ 1955 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989ના અમલીકરણ માટે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભા બપોરે 3 વાગે મળી ત્યારે પ્રમુખ અધિકારી જગદંબિકા પાલે વિપક્ષના હોબાળા વચ્ચે ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન સુધારા વિધેયક 2026 વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું. વિધેયક ચર્ચા વિના પસાર થયું ત્યારબાદ અધ્યક્ષે વિપક્ષના સભ્યોને ગૃહને કાર્યરત રહેવા દેવા વિનંતી કરી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પીકર ઓમ બિરલાને પત્ર પણ લખ્યો છે. સરકાર નીટ પરીક્ષા પર વિદ્યાર્થીઓના વિરોધ પર ચર્ચા માટે તૈયાર છે અને ગૃહ ચર્ચા કરી શકે છે. બીજી તરફ પ્રમુખ અધિકારીઓએ વિરોધ કરી રહેલા સભ્યોને ગૃહમાં ચર્ચા શરૂ કરવા દેવા વિનંતી પણ કરી, પરંતુ વિરોધ કરી રહેલા સભ્યોએ તેમની અપીલ પર ધ્યાન આપ્યું નહીં. હોબાળા વચ્ચે તેમણે ગૃહને આવતીકાલે સવારે 11 વાગે ફરી મળવા માટે દિવસભર માટે મુલતવી રાખ્યું. લોકસભાએ આજે વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક 2026ને વધુ ચકાસણી માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યું. ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે વિધેયકને વ્યાપક પરામર્શ માટે બંને ગૃહોના સભ્યો ધરાવતી જેપીસી સમક્ષ મોકલવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે સમિતિમાં લોકસભાના 21 સભ્યો સ્પીકર દ્વારા નામાંકિત અને રાજ્યસભાના 10 સભ્યો અધ્યક્ષ દ્વારા નામાંકિત હશે. શ્રી રાયે કહ્યું કે સીમિત શિયાળુ સત્રના પહેલા અઠવાડિયાના છેલ્લા દિવસ સુધીમાં આ ગૃહમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. ગૃહમાં વિધેયક પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના કેસી વેણુગોપાલ અને સમાજવાદી પાર્ટીના આ વિધેયકનો વિરોધ કર્યો અને સરકારને તેને પાછું ખેંચવાની માંગ કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ વિપક્ષના આરોપોને ફગાવી દેતા કહ્યું કે સૂચિત કાયદાની એક પણ જોગવાઈ લઘુમતી વિરુદ્ધ નથી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે માહિતી આપી કે ભારતમાં લગભગ 440 અવકાશ ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. લોકસભામાં એક લેખિત જવાબમાં ડોક્ટર સિંહે જણાવ્યું કે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર આઈએન સ્પેસ એ 52 બિન સરકારી સંસ્થાઓને વિવિધ અવકાશ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે 113 અધિકૃતતાઓ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને રીલ્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના યુગમાં જીવનમાં શોર્ટકટ ટાળવા અને કોઈપણની આત્મકથા વાંચવા વિનંતી કરી છે. તેમણે વિકસિત ભારતના મિશનને આગળ ધપાવવા માટે સમર્પિત યુવાનોની સતત જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. શ્રી મોદીએ એવી પેઢી માટે હાંકલ કરી જે અવરોધોથી અવિચલિત રહે અને રાષ્ટ્રીય આત્મનિર્ભરતા તરફના માર્ગો બનાવવાની હિંમત જાળવી રાખે. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ટ્રાયમ્ફ ઓફ ધ
ઇન્ડિયન રિપબ્લિક માય લાઇફ માય સ્ટ્રગલનું વિમોચન કરતી વખતે આ વાત કહી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે

દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પરથી નિવૃત્ત થયા પછી પણ રામનાથ કોવિંદ સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે અને એક રાષ્ટ્ર એક ચૂંટણી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર કામ કરવાનું ચાલુ રાખ્યું છે. ભારતીય રેલવેએ ઉત્તર પૂર્વીય રેલવેના ઇઝતનગર ડિવિઝનના 660 કિલોમીટર રૂટ પર કવચના ચોથા તબક્કાની જોગવાઈને 295 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપી છે. રેલવે મંત્રાલયે માહિતી આપી કે કવચ વર્ઝન 4.0ને ભારતીય રેલવેના સંતુલન વિભાગો પર લાંબા ગાળાના ઉત્ક્રાંતિના સંદેશાવ્યવહાર કરોડરજ્જુ સાથે કવચની જોગવાઈના છત્રકાર્ય હેઠળ મંજૂરી અપાઈ છે. તેમણે ઉમેર્યું કે મંજૂર કાર્ય ઉત્તર પૂર્વીય રેલવેના ઇઝતનગર ડિવિઝનના સંતુલન વિભાગોને આવરી લે છે. કવચ વર્ઝન 4.0ની જોગવાઈ ઓળખાયેલા રેલવે વિભાગો પર સલામતી માળખાને વધુ મજબૂત બનાવશે. ભારતીય રેલવેએ પશ્ચિમ રેલવેના ગેરતપુર અમદાવાદ સેક્શન પર 153 કરોડ રૂપિયાના 4 લેન રોડ ઓવરબ્રિજના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રેલવે મંત્રાલયે માહિતી આપી કે રેલવે બ્રિજના ભાગની કુલ લંબાઈ 106 મીટર હશે, તેમાં 53 મીટરના 2 સંયુક્ત ગર્ડર હશે, ત્યારબાદ 150 મીટરનો વાયડક્ટ હશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયને સંકલિત કરવા બનેલી ગ્રામીણ જ્ઞાન સેતુ એપનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું, તેમના મતવિસ્તારમાં ગ્રામીણ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એક ગામમાં એક નાનકડું ગ્રંથાલય બાળકોને વાંચન તરફ વાળવા શરૂ કરવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નાઇજીરિયાના લાગોસમાં કોમનવેલ્થ ચેમ્પિયનશીપના ત્રીજા દિવસે ભારતીય ફેન્સિંગ ટીમે વિવિધ સિનિયર વ્યક્તિગત સ્પર્ધામાં 3 સુવર્ણ, 1 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યા. ટીમ ઇન્ડિયાના ત્રીજા દિવસના શાનદાર પ્રદર્શનથી દેશની કુલ ચંદ્રક મેડલ સંખ્યા અસાધારણ 29 ચંદ્રક પર પહોંચી ગઈ છે, જેમાં 8 સુવર્ણ, 4 રજત અને 14 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની મંજૂરી સાથે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 સંસદમાં પસાર. લોકસભાએ વિદેશી યોગદાન નિયમન સુધારા વિધેયક 2026ને વધુ ચકાસણી માટે સંયુક્ત સંસદીય સમિતિને મોકલ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને રીલ્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના યુગમાં જીવનમાં શોર્ટકટ ટાળવા વિનંતી કરી. અને ભારતીય રેલવે ઉત્તર પૂર્વીય રેલવેમાં 295 કરોડ રૂપિયાના ખર્ચે કવચના ચોથા તબક્કાને મંજૂરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: પ્રાયોજક કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર.
1: અરે અરે અરે અરે ક્યા કર રહા હે ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હે તેરે બીજું કા
2: પુતલા બોલ રહે
1: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ
2: મતલબ
1: દેખ બેટા તું જો યે અંધાધુંધ રસાયન મિલાતા હૈ ના મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી હૈ અરે પહેલે એસા નહી થા પૂછના અપને બડે બુઝુર્ગો સે કૈસે ફસલ લહેલાતી થી શુદ્ધતા ઝલકતી થી માટી ભી તંદુરસ્ત ઓર લોગ પહેલી વાલી બાત કહાં
2: પર હમ તો સબ યહી ડાલે હૈ
1: સબ નહીં આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે પર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે
2: સચ
1: રે બેટે એક્સપિરિયન્સ સે બતા રહે હૈ ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ
2: ઠીક હૈ ભાઈ મેં ભી આજ કે જૈવિક ખેતી શુરૂ કરૂંગા
3: માટી સે પ્રેમ કી પરંપરા હૈ પરંપરાગત ખેતી
4: ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ હું છું કાનન
0: અને હું છું વિરલ અને આજે અમે ફરી લઈને આવ્યા છીએ એક ખાસ અને રસપ્રદ રેડિયો પ્રોગ્રામ જેનું નામ છે

0: યસ, ફાર્મ ટુ સિટી. તો દોસ્તો, આ પ્રોગ્રામ ખાસ એટલા માટે છે કેમ કે આમાં અમે વાત કરીશું અર્બન ફૂડ હેબિટ્સની, ફૂડ માર્કેટની અને આપના આરોગ્યની. બીજી બાજુ અમે બતાવશું ક્યાં ક્યાં ક્રોપ્સ છે, કઈ કઈ ખેતી છે જે આપની થાળીને રંગીન, રસપ્રદ, સ્વાદપ્રદ અને પોષક તત્વોથી ભરપૂર બનાવે છે.
1: ઇન શોર્ટ, આ કાર્યક્રમ એક સેતુ છે, એક બ્રિજ છે જે અમારા શહેરોમાં રહેતા શ્રોતાઓને જોડશે ગામડાના લીલાછમ ખેતરો સાથે અને ગામડાની પરંપરા સાથે. આપને મનોરંજન પૂરું પાડવા માટે અમારી પાસે ઘણી બધી વાતો છે, પણ વાતોની સાથે સાથે સંગીતમય ગીતો પણ રહેશે. તો દોસ્તો, શરૂ કરી રહ્યા છીએ ફાર્મ ટુ સિટીનો આ એક નવો એપિસોડ આપની તાળીઓની સાથે અને એક સરસ મજાના ગીતની સાથે.

0: ફ્રેન્ડ્સ, આપણે આજે વાત કરી રહ્યા છીએ આપણી ફૂડ હેબિટ્સ વિશે. આપણી થાળીમાં જે ભોજન પીરસાય છે તે ક્યાંથી આવે છે તેનો કોઈ ચોક્કસ જવાબ આપણી પાસે નથી.
1: દૂર વિસ્તારના કોઈ ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાડેલા ધાન્ય અને શાકભાજીના મિશ્રણથી આપણી થાળીનું ભોજન તૈયાર થાય છે.
0: અને ફ્રેન્ડ્સ, કોરોના કાળે તો આપણને શીખવી જ દીધું છે, પણ એ પહેલા પણ આપણે જાણતા હતા કે શાકભાજી જે આપણે જમવામાં લેવાના છીએ એને આપણે ધોઈને સાફ કરીને ઉપયોગમાં લેવા જોઈએ.
1: પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે બહારથી સાફ કરાતા શાકભાજીની અંદર પણ કેવા અને કેટલા પ્રમાણમાં રાસાયણિક તત્વો પડેલા છે?
0: યસ મિત્રો, આ વિચાર આપણને હચમચાવી મૂકવા માટે કાફી છે. અને આજે ફાર્મ ટુ સિટીના આ એપિસોડમાં આવી જ કંઈક વાત લઈને અમે આવ્યા છીએ.
1: હા, આજે આપણી સાથે છે સાવરકુંડલાના યંગ એજ્યુકેટેડ મિત્ર સાર્થક ઠાકર. સાર્થક ઠાકરનું વતન આમ તો સાવરકુંડલા છે અને એમનો અભ્યાસ BCA નો છે, પણ સાર્થક કરે છે વર્મી કમ્પોસ્ટનો બિઝનેસ, એટલે કે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરી અને એ હોલસેલમાં અને રિટેલમાં વેચાણ કરી રહ્યા છે. તો મિત્રો, મારી જેમ તમને એ પ્રશ્ન થયો ને કે BCA નો અભ્યાસ કર્યા પછી આ સાર્થક ભાઈને વર્મી કમ્પોસ્ટનો બિઝનેસ કરવાનો વિચાર શા માટે થયો? ચાલો એમને જ પૂછી લઈએ.
2: હું મારા મિત્રની જોડે એકવાર અમે રાજકોટ બતાવવા આવ્યા. એમને મણકાની તકલીફ હતી, તો જયારે અમારે ડોક્ટર જોડે મુલાકાત થઈ ત્યારે ડોક્ટરે એવું કીધું કે આ ભાઈને એના ખાનપાનથી આ તકલીફ થયેલી છે. ત્યારે મને એટલો બધો અંદર ઝટકો લાગ્યો કે મેં કીધું કે ભાઈ, જો ખાનપાનથી એટલી બધી અસર થતી હોય તો હવે આમાં આપણે શું કરવું જોઈએ. હું રાજકોટથી જયારે રિટર્ન થયો સાવરકુંડલા, ત્યારે આખા રસ્તે એક જ વિચાર કે એટલું બધું થાય છે તો આમાં આપણે શું કરી શકીએ. પછી આખી રાત તે દિવસે ઊંઘ જ ના આવી. વિચાર કે ભાઈ, આપણે એવું શું કરી શકીએ. એટલે પછી એમ કરતા કરતા બધા રિસર્ચ કર્યા. અત્યારે ઇન્ટરનેટની દુનિયા છે, એટલે ધીમે ધીમે બધી માહિતી એકત્ર કરી કે આપણે શું કરી શકીએ. અને જેમ આપણા વડીલો કહે એમ કે ભાઈ, આપણે ક્યાંક જવું છે તો બધી રોડ ઉપર પથ્થર છે, ખાડા છે, તો આખા રોડ ઉપર કઈ જાજમ પાથરવા ન જવાય. આપણે બૂટ ચંપલ સેન્ડલ જે આપણને ફાવતું એ પહેરીને નીકળી જવાય. એટલે એ સંદર્ભે પછી મને વિચાર આવ્યો કે ભાઈ, હવે મારે કંઈક કરવું છે તો મારે આપણે અળસિયાનું ખાતર કરીએ, બનાવીએ આપણે પોતે, તો કેવું રહે. આ માંથી પ્રેરણા લઈ પછી મેં વર્મી કમ્પોઝ યુનિટ શરૂ કર્યું.
0: હવે આપણને પ્રશ્ન થાય કે અળસિયાનું ખાતર કેમ બનતું હશે, ખબર નહીં. આપણે તો રહ્યા ભાઈ શહેરના માણસ, અહીં તો અળસિયા પણ નથી જોયા, ત્યાં અળસિયાના ખાતરની તો કોઈ જાણકારી હોય જ નહીં ને.
1: પણ સાર્થકભાઈ છે ને આપણી સાથે આપણી મૂંઝવણને દૂર કરવા માટે.
2: અત્યારના વર્મી કમ્પોઝ છે ને બે રીતના બને. એક આપણે કુંડી કરીને અવેડો જે હોય માલઢોરને પાણી પીવા માટેનો, એક ઈ ટાઈપના અવેડામાં થાય. બીજું વર્મી બેડ સ્પેશિયલ આવે છે, ઈ વર્મી બેડમાં થાય. અળસિયાનું ખાતર એટલે કે જે અળસિયા જે છે ને એ આપણે એમ કહી શકીએ કે ભાઈ કુદરતના સફાઈ કામદાર છે. અને બીજું, આપણે અવારનવાર સાંભળીએ છીએ કે અળસિયા તો ખેડૂતના મિત્ર છે અને આપણા જે જમીન છે આપણે એને માતા કહીએ છીએ, એ આપણા માતાના હૃદય સમા છે. એટલે જે એનું કુદરતી જે રચના છે અળસિયાના શરીરની, એ ટૂંકમાં અળસિયાનું ખાતર એટલે એની હગાર છે, એટલે કે અળસિયાનો મળ. એટલે એ જે કાંઈ પણ ખોરાક ખાય એ આખો

0: ખોરાક એના શરીરમાંથી પસાર થાય. અને ઈશ્વરે અળસિયાના શરીરમાં એક જાદુઈ ઘંટી મૂકેલી છે. ઈ જે જાદુઈ ઘંટી છે ને, ઈ એને એવું દળી નાખે અને એવું એનું ક્રશ કરી નાખે છે, ને એમાં એટલા બધા ન્યુટ્રિશન હોય છે કે જેની ન પૂછો વાત. અને અળસિયાના ખાતરનું બીજું નામ છે કાળું સોનું. આપણે એને કાળું સોનું શું કામ કહીએ છીએ? તો કે ભાઈ, ઈ દેખાવમાં એકદમ કાળું લાગે, ચાની ભૂકી જેવું, અને એનામાં સોના જેવા ગુણધર્મો છે. એના માટે વર્મી કમ્પોઝને આપણે કાળું સોનું પણ કહીએ છીએ.
1: હાશ, સારું થયું કે આજે આ ક્લેરિફાઈ થઈ ગયું. હું તો એમ જ સમજતી હતી કે ખોબો ભરીને અળસિયા આપણા બગીચામાં નાખવાના, એટલે અળસિયાનું ખાતર તૈયાર.
2: તમારી સાથે સાથે આપણા શહેરી મિત્રોને પણ વર્મી કમ્પોસ્ટ વિશેની ભ્રમણા દૂર થઈ ગઈ હશે, કેમ? બરોબર ને?

0: વિવિધ ભારતીના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો પ્રોગ્રામ
1: પણ હવે મુદ્દાનો પ્રશ્ન એ કે જે મિત્રો શહેરમાં રહે છે અને પોતાના ટેરેસમાં કે બાલ્કનીમાં સરસ એવું કિચન ગાર્ડન ધરાવે છે, એ આ વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરી શકે
0: અને કરે તો કઈ રીતે?
2: તો આપણે જે એનો છોડનું જે થડ હોય એની ગોળ ફરતે એક એક કે બબે ઇંચ

હળદી નાખવાનું, કોતરી નાખવાનું અને કુંડામાં એપ્રોક્સ 100 ગ્રામ જેટલું ગોળ ફરતે નાખી દેવાનું અને એ જે માટી ખોદેલી હોય એની પાછી ઉપર ચડાવી દેવાની. એટલે એ ચડાવવાનું કારણ બીજું કઈ નહીં કે જેથી કરીને પવન કેવું હોય તો આ તો એકદમ ભરભરું હોય એટલે ઉડીને બીજે ન જતું રહે. એ દબાવીને તમે પાણી આપી દો એટલે એ તમારા કુંડામાં માટી સાથે ધીમે ધીમે ભળવા માંડે. એ રીતના આપણે એમને આપી શકીએ. અને બીજી વાત કે દર 30 કે 40 દિવસે આપણે

0: હતી કે દર 30 કે 40 દિવસે આપણે આને આપી શકીએ છીએ.
1: મિત્રો, આજની યંગ જનરેશન પોતાના નોલેજનો ઉપયોગ કરીને અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને નવા નવા સ્ટાર્ટઅપ પણ શરૂ કરી રહી છે.
2: આપણને તો ભાઈ સામાન્ય રીતે એવો જ ખ્યાલ હોય કે કઈ ખેતીને લગતું એ સ્ટાર્ટઅપ હોય ખરું,
1: પણ સાર્થક ઠાકર જેવા યુવાનોએ આપણી આ માન્યતાને ખોટી પાડી છે.
2: વર્મી કમ્પોસ્ટનું પણ સ્ટાર્ટઅપ શરૂ કરીને એમણે દાખલો બેસાડ્યો છે.
1: તો ભાઈ આ તો એવી વાત થઈ કે આમ ગુટલીઓ કે દામ, મતલબ સાહસનું સાહસ અને સાથે પ્રકૃતિનું જતન.

0: હવે મિત્રોને પ્રશ્ન થાય કે ભાઈ માર્કેટમાં તો ઘણા બધા ખાતરો ઉપલબ્ધ છે, તો જૈવિક ખાતરનો ઉપયોગ જ શા માટે, અને એમાંય ખાસ કરીને વર્મી કમ્પોસ્ટ જ શા માટે?
1: જનરલી જે બીજા કોઈ પણ ખાતર આવે છે એમાં નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝીંક, સલ્ફર એની જે માત્રા હોય, દાખલા તરીકે આપણે એમ સમજીએ કે એ બધામાં 1.2.2.5 એ રીતના આવતું હોય, જ્યારે વર્મી કમ્પોઝમાં એનાથી 2.5 થી ડબલ આવતું હોય. જેમ કે એનપીકે છે તો બીજા કોઈ ખાતરમાં 2.2.4 એ રીતના આવતું હોય, તો એની વસ્તુ વર્મી કમ્પોઝમાં 3.3.5.4.4.6 એ રીતના આવતું હોય. આ જે બનાવવાની પદ્ધતિ છે એ પ્રાકૃતિક પદ્ધતિ છે, આ કોઈ મશીનથી નથી બનતું. કે ભાઈ જેથી કરીને આવલા જેવી વાત થઈ કે આપણે કોઈ વ્યક્તિઓ કે કોઈ આપણા કસ્ટમરનો મોટો ઓર્ડર આવ્યો તો આપણે ફેક્ટરી રાતના શરૂ રાખીને ડબલ પ્રોડક્શન કરી શક્યા. આમાં એવું નથી થતું. અળસિયાનું ખાતર બનતા 60 થી 70 દિવસ લાગે, એ તો લાગે. તમને કોઈ મોટો ઓર્ડર આવે તો આમાં એવું નથી કે ભાઈ તમે આખી રાત કે કોઈ યુનિટ કે કોઈ સ્ટાફ બેસાડીને ડબલ ના થઈ શકે પ્રોડક્ટ.
2: ફ્રેન્ડ્સ, સાર્થક ઠાકર જેવા યુવાનોને મળીને આપણને ખ્યાલ આવે છે કે રોજગારી માટે આપણી આસપાસ ઘણું બધું છે. જરૂર છે આપણી દ્રષ્ટિ બદલવાની, આપણી માનસિકતા બદલવાની.
0: તો આવી જ અવનવી વાતો અમે ફાર્મ ટુ સિટીના એપિસોડમાં લાવતા રહેશું અને ખેતરને તમારા આંગણા સુધી પહોંચાડતા રહેશું.
2: ચાલો ત્યારે આજના એપિસોડને અહીં વિરામ આપીએ.
0: ફરી મળવાના વાયદા સાથે આજે સૌને કહીએ આવજો.
2: નમસ્કાર.
0: આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી પ્રાયોજિત કાર્યક્રમ

આપે હમણાં સાંભળ્યું કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.